નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને?

તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારે કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો, આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે, હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે, અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સંગ બદલાશે. અવિરત ચાલવું એ આદત તું રાખ. ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં. અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે. અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા, અને યુવાન પોતાની સાથે ચાલવા કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન ને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાન ને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા, તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યું. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો, એ આવા હુમલા માટે તૈયાર નહોતો, અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે.

ભી ના કરે. આ પંક્તિઓ કહી જાય છે કે જીવનમાં આપણે કોઈને કશું આપી ન શકીએ તો છીનવવાનો પ્રયાસ શા માટે કરવો જોઈએ. બસ આમ ચાલતા ચાલતા, બેઠા બેઠા, વિચારતા વિચારતા, કંઈ જ કરવા માટે નથી તો કોઈકને હેરાન અને પરેશાન શા માટે કરવું જોઈએ? જીવન છે જીવવા માટે, સુખ અને સાહેબી મેળવવી છે તો કોઈના સુખ અને સાહેબી તો ન જ છીનવવા જોઈએ. આ સુંદર વિચારને જીવનમાં ચોક્કસથી ઉતારો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चितं विष्णे भुवनं विष्णम् अतो विलासो यदि ते सुखे स्यात् चित्प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवोमांथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની

વસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની

શક્તિ શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી,

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટી

0: એવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના આ પ્રસારણમાં આપણે 9મા અધ્યાયના 10મા શ્લોક સુધી ચાલ્યા છીએ. ગીતાને સમજવા માટે શ્લોક શાહ જવું આમ તો જરૂરી છે. સમગ્ર રીતે ગીતા જે કહેવા માગે છે તે એક એક શ્લોકને આપણે સમજતા જઈએ ત્યારે વધારે સારી રીતે સમજી શકીએ. અત્યાર સુધીમાં આપણે જોયું કે ઈશ્વર એમ કહે છે કે આ જગત સઘળું ભૂત ગ્રામ શબ્દ વાપર્યો છે. જે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ભૂત છે, અને ભૂત ગ્રામ એટલે આવા ઉત્પન્ન થયેલા જે કઈ વસ્તુઓ છે, પદાર્થો છે, સચરાચર જગત છે. આ આખું એ આખું સચરાચર જગત એ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે પોતાના કારણમાં. આવું સતત ચાલ્યા કરે છે અને એ ઈશ્વરની અવ્યક્ત પ્રકૃતિમાંથી સર્જાય છે. ઈશ્વરની આ અવ્યક્ત પ્રકૃતિમાં લય થાય છે. જ્યારે આપણે એને જોઈએ અનુભવીએ ત્યારે એને આપણે વ્યક્ત કહીએ છીએ. વ્યક્તની શરૂઆત પણ સૂક્ષ્મતાથી હોય છે અને જે વખતે અવ્યક્તમાં ભળે છે ત્યારે પણ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ એની ગતિ ચાલતી હોય છે. આમ આખું આખું જગત એ પરમાત્માના અવ્યક્ત પ્રકૃતિમાંથી જ સર્જન પામે છે, એમાં જ લય પામે છે. આ ચક્ર ચાલે છે. 9મા અધ્યાયના 11મા શ્લોકમાં આપણને કહ્યું કે અવજાનંતિ માં મૂઢ માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. એ કહે છે કે આમ હોવા છતાં, એટલે જે કઈ છે એ પરમાત્માની અંદરથી જ ઉત્પન્ન થયેલું છે, પરમાત્મામાં જ લીન થઈ જાય છે. આ એક તથ્ય હોવા છતાં લોકો મને માનુષિમ તનુમાશ્રિતમ, મનુષ્યનો દેહ ધારણ કરેલા તરીકે જોતા હોય છે. મનુષ્યનો દેહ ધારણ કરેલો હોય એવો મને જોતા હોય છે. આપણે કહીએ છીએ ને રામાવતાર, કૃષ્ણાવતાર, હવે આવશે કલ્કી અવતાર. તો જે લોકો મારા પરમ તત્વને જાણતા નથી એ લોકો મને બે હાથ બે પગ માથું વાળો જુએ છે મનુષ્યના જેવો જ, અને મનુષ્યના જેવો જુએ છે માટે મનુષ્ય પ્રમાણે જોવે છે. મને પણ સામાન્ય માણસ ગણે. મનુષ્યનું શરીર હોય છે તો એ શરીરને પોતાને પણ મર્યાદાઓ હોય છે. તો જે લોકો મને મનુષ્યના શરીરમાં રહેલો જોતા હોય એ લોકોને મારામાં પણ મર્યાદાઓ દેખાય. દાખલા તરીકે શરીરનો નાશ થવાનો છે. શરીરનો નાશ થશે એ પરમ તત્વનો નાશ નથી, એ ક્યારે સમજી શકે? તો કે કેટલાક મૂઢ લોકો, કેટલાક મૂર્ખ લોકો, મૂઢા જેમને જ્ઞાન નથી તે મૂઢ, કેટલાક મૂઢ લોકો માં માનુષિમ તનુમ આશ્રિતમ અવજાનંતિ, મને આવો જાણે છે. કેવો જાણે છે? મનુષ્ય

શરીર ધારણ કરેલો હોય એટલે મનુષ્ય જેવો ધારે છે, માણસના જેવો. મનુષ્યનું શરીર જેણે ધારણ કર્યું છે, મનુષ્યના શરીરનો જેણે આશ્રય લીધો છે, એવો એણે આશ્રય લેવાનો હોય એ તો સમસ્તનો આશ્રય છે. પણ મનુષ્યના શરીરનો આશ્રય લીધો હોય એવો મને જાણે છે. કારણ કે એ લોકો મારા પરમ તત્વપણાના ભાવને જાણતા ઓળખતા નથી. હું તો પરમ તત્વ છું હું. એટલે અત્યારે આપણે આ વાત અનેક વખત કહી છે આ પહેલા કે જ્યારે અહીંયા કૃષ્ણ અર્જુન સંવાદમાં કૃષ્ણ હું એમ કહે છે ત્યારે એ દેવકી નંદન કૃષ્ણ નથી, એ પરમ તત્વ છે, એ પરમેશ્વર છે, એ અર્જુનનો સારથી કૃષ્ણ નથી. અર્જુનના જીવન રથનો સારથી આપણે જુદી રીતે લક્ષણાથી કહીએ તો કહીએ, વાંધો નથી. પણ એ મનુષ્ય રૂપમાં દેખાતો હોય પણ મનુષ્ય નથી. માનુષમ તનુમાશ્રિતમ, મનુષ્યનું શરીર ધારણ કરેલો, મનુષ્યના શરીરનો આશ્રય લીધેલો મને માનતા હોય તો એનું કારણ છે કે તે પરમ ભાવમ અજાનંતઃ મમ ભૂત મહેશ્વરમ. આ સમસ્ત ભૂતો, ભૂત મહેશ્વરમ, આ બધા ભૂતોના મહેશ્વર, ઈશ્વર, પરમેશ્વર એવા મારા પરમ ભાવને જાણતા નથી, માટે એમને માટે આટલું જ છે. શિશુપાલ ગાળો આપ્યા જ કરે, કોને ગાળો આપે? તો પેલો શરીરધારી જે છે એને આપે છે, પરમ તત્વની તો એને ખબર નથી ગાળા માણસને. તો આ કહે છે કે જે લોકો આ પરમ તત્વને જાણતા નથી, આ સમસ્ત જગત જેના અંદરથી ઉત્પન્ન થયું છે, જેના દ્વારા ઉત્પન્ન થયું છે, જેના કારણે ઉત્પન્ન થયું છે, આ સમસ્ત જગત, આ બ્રહ્મસ્તંભ પર્યંત ચર કે અચર, એ બધું જ જેમાંથી ઉત્પન્ન થયું છે એવો જેનો પરમ ભાવ છે, પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એને નથી જાણતા. અને એને નથી જાણતા એટલે આ ભૂત માત્રના મહેશ્વર સ્વરૂપ ઈશ્વરને નથી જાણતા. અને એટલા માટે એમ માને છે કે એ મનુષ્ય રૂપમાં આપણને દેખાય છે તો એ મનુષ્ય જેવો છે. એમ કેટલાક લોકો સમજે છે. જો આ સમજે તો એ લોકો મૂર્ખ છે. મૂઢા આ શબ્દ વાપરે, મૂર્ખ લોકો છે. આગળ એમથી એ કહે છે, જરા વધારે સ્પષ્ટ કરીને, મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાન વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. આ લોકો કેવા છે? પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. મોહિની પ્રકૃતિ, મોહ પમાડનારી પ્રકૃતિ, વેદમાં માયા કહ્યું છે ને. જે સત્ય હોય છે એ ન દેખાય, અને જે સત્ય નથી તે દેખાય, એને આપણે મોહ કહીશું. જે સત્ય છે તે નથી દેખાતું, જે સત્ય નથી તે દેખાય છે. અવિદ્યા, અજ્ઞાન, માયા, આવા થોડાક અર્થ પરિવર્તનો સાથે શબ્દો જે પ્રયોજાયા છે એને અહીંયા આપણે લાગુ કરવા પડે. મોહિનીમ પ્રકૃતિમ, મોહ પમાડનારી પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ છે ને તો સત્વાત્મક છે, પણ તમસાત્મક થાય ને. જે છે એ ન દેખાય ને જે નથી એ દેખાય ત્યારે મોહ. આપણે સૂર્યની સામે જોઈ રહ્યા હોઈએ અને સૂર્યની સામે જોતી વખતે આપણે હથેળીને આમ આગળ ધરીએ તો આપણને સૂર્ય ઢંકાઈ ગયેલો લાગે. શું આપણી હથેળીમાં સૂર્યને ઢાંકવાની શક્તિ છે? નથી. એને ઢાંક્યું છે કોને? આપની આંખને ઢાંક્યું છે, જ્ઞાનને ઢાંક્યું છે. અને એટલા માટે જે સત્ય છે કે આ પરમ પ્રકાશમાન સૂર્ય સમસ્ત જગતમાં સૌથી વિરાટ છે, એ મારી હથેળીથી ઢંકાઈ જાય
તો હથેળીથી

ઢંકાઈ શકે નહીં એવું જે પરમ સત્ય છે એને પથેળીને કારણે એ દેખાતું નથી. સત્યને ઢાંકે અને અસત્યને દર્શાવે, એક તો મોહ શક્તિ છે, મોહિનીમ શક્તિમ. આ મોહ પમાડનારી જે શક્તિ છે, અસત્યનો અનુભવ કરાવનારી જે શક્તિ છે, સત્યને ઢાંકી દેનારી જે શક્તિ છે, એને આશ્રિતા, હા, એને આશરે પહોંચી ગયેલા છે. અને એટલે એ જે કંઈ કરે છે એના કારણે એ બધું મિથ્યા કરે છે, ખોટું કરે છે. આપણે અનેક વાર દાખલો આપ્યો છે, ફરી એક વાર આપીએ તો, અંધારાની અંદર જતા જતા સરકતો સાપ દેખાય એટલે આપણે ઉભા રહી જઈએ, ઉભા રહ્યા પછી હાથમાં લાકડી લઈએ, બીજાઓને રોકી પાડીએ, બીજાઓને કહીએ કે આગળ વધતા નહીં હો અને વધો તો સામે સાપ છે, બધા તાત્કાલિક લાકડીઓ લઈ આવે ને કોઈ સાણસો લઈ આવે ને ગમે તેમ કરીને આવે. કારણ કે અંધારું છે. કોઈ એક માણસ જો બેટરી ફેંકે તો ખબર પડે કે આ તો દોરડું છે, તો દોરડામાં દોરડાપણું ન દેખાવું અને દોરડાપણું ન દેખાયા પછી એમાં સાપપણું દેખાવું, આ જે વાત છે. એટલે એના કારણે થનારી બધી પ્રવૃત્તિઓ આ અસત્ય છે. એટલે એના આધારે થયેલી બધી પ્રવૃત્તિઓ પણ અસત્ય છે, મિથ્યા છે, ખોટી છે. પછી તમે લાકડી પકડી એનો અર્થ શું છે? પછી તમે લોકોને રોકી પાડ્યા એનો અર્થ શું છે? તમારા મનમાં સાપના માટે થઈને જે વિચારો આવ્યા એ શું છે? એ બધું જ ખોટું છે. વાત એક થઈ કે આપણને જે સત્ય હતું તે ન દેખાયું, અને સત્ય હતું તે ન દેખાવાને કારણે જે કાંઈ આપણા વડે થયું તે બધું પણ ખોટું હતું. જેમ સાપ ખોટો હતો ને રજ્જુ સાચી હતી, તેમ આપણે જે કંઈ જોયું તે બધું જ ખોટું છે. એના કારણે જે કંઈ કર્મો થયા તે ખોટા છે. એટલા માટે આ શ્લોકમાં કહ્યું

సీం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శరితాః. એમની આશા મોઘ છે, ખોટી છે, ખોટી આશા છે. પેલું હરણ દોડતું હોય અને એને દૂરથી પાણી દેખાય, આ પાણી પાણી નથી, મૃગજળ છે, ઝાઝવાનું જળ છે, અને ઝાઝવાનું જળ છે છતાં પેલા હરણને ખબર નથી કે એ જળ છે, માટે એ દોડે છે અને એ જળ એના હાથમાં આવતું નથી. એને આશા છે કે હમણાં જઈને હું પેલા પાણીને પી લઈશ, પણ પાણી છે જ નહીં તો શું પી લેશે. એટલે એની આશા છે એ મોઘ, ખોટી છે. મોઘાશા, મોઘ આશાઓ, વ્યર્થ આશાઓ, ખોટી આશાઓ, નિરર્થક આશાઓ, જે આશાનો કોઈ અર્થ જ નથી એવી આશાઓ રાખનારા બને છે. અને એના કારણે જ મોઘ કર્માણઃ, એના કર્મ પણ મિથ્યા. એ દોડ્યો એનો શું અર્થ છે? એ પણ મોઘ. મોઘાશઃ મોઘ કર્માણઃ મોઘ જ્ઞાનાઃ. કારણ કે એને જે જ્ઞાન હતું તે મોઘ મિથ્યા હતું. એવા વિચેતસઃ, એવા જેમનું ચિત્ત વિકૃત થયું છે, એવા જેની પાસે ચિત્તની અંદર ચિત્ત કે બુદ્ધિ છે, સત્વ પ્રધાન હોય અને એટલે એની અંદર સત્વની છાયા પડે ને એને જ્ઞાન થાય, એને બદલે અહીંયા અંધકારની છાયા પડે છે અને અજ્ઞાન થાય છે. એટલા માટે એ વિચેતસઃ, એ ચિત્તને વિક્ષિપ્ત રાખીને કામ કરનાર, જેમનું ચિત્ત ઠેકાણે નથી, વિક્ષિપ્ત છે, એવા લોકો અને આ

કારણ જે છે તે કયું છે? પ્રકૃતિ મોહિનીમ શ્રિતાહ, મોહિની પ્રકૃતિનો આશ્રય લઈને કામ કરનારા છે. આવા લોકો માટે કયા શબ્દો વાપરીશું આપણે? હવે પછીથી જે કહ્યું છે, દૈવી સંપત્તિની વાત કરવાના છે, આસુરી સંપત્તિની વાત કરવાના છે ગીતામાં, હવે પછી આવશે. પણ અહીંયા એનો ઈશારો આવી ગયો. કેવા છે એ? રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિમ શ્રિતાહ. આ જે પ્રકૃતિ થઈ, જે ખોટા રસ્તે ચડાવે છે, જે ખોટી આશાઓ બંધાવે છે, જે ખોટું જ્ઞાન આપણા ચિત્તમાં ઊભું કરે છે, એ પ્રકૃતિ એ રાક્ષસી પ્રકૃતિ છે અથવા આસુરી પ્રકૃતિ છે. આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ એની વાત હવે પછી એ કરવાના જ છે 16મા અધ્યાયમાં. પણ આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિનો અહીંયા ઈશારો થઈ ગયો કે આ જે પ્રકૃતિ છે, જે પ્રકૃતિ સત્યના ઉપર આવરણ મૂકી દે છે અને સત્યના ઉપર આવરણ મૂક્યા પછી અસત્યનું દર્શન કરાવે છે, જે સાચું છે દર્શાવતી નથી, જે સાચું નથી તે આપણને દર્શાવે છે, એવું જેના કારણે થાય છે તે આસુરી પ્રકૃતિ છે, દૈવી પ્રકૃતિ નથી. દૈવી હોય તો આપણને સાચું દેખાય, બિલકુલ સાચું ના દેખાય તો સાચા જેવું દેખાય. પણ આ તો આસુરી પ્રકૃતિ છે એટલે બધું ખોટું જ દેખાય છે. એટલે જેમાં સુખ નથી એમાં આપણને સુખ દેખાય, જેમાં આનંદ નથી એમાં આપણને આનંદ દેખાય, અને જેમાં દુઃખ છે જેમાં સુખ છે, જેના અંતે જેના કારણરૂપ સુખ પ્રાપ્ત થવાનું છે એમાં દુઃખ દેખાય. સાવ લૌકિક ઉદાહરણ લઈએ તો કોઈ માણસ કોઈ વ્રત કરે છે, કોઈ ચોક્કસ સારો હેતુ મગજમાં રાખી અને કોઈ એક વ્રત કરે તો એ વ્રતમાં પેલા આસુરી પ્રકૃતિ વાળાને શું દેખાય? દુઃખ દેખાય કે ખાતો પીતો નથી ગાઢો માણસ, ખાવા પીવામાં સુખ છે, ન ખાવામાં તો દુઃખ પડે. અને પેલો ઉપવાસ કરનાર છે એમ કે અરે ભાઈ ન ખાવામાં મને સુખ છે, કારણ કે એના વડે હું દેવતાઓને પ્રસન્ન કરું છું. તો જ્યાં સુખ છે ત્યાં દુઃખ દેખાય ને દુઃખ છે ત્યાં સુખ દેખાય, એ આસુરી પ્રકૃતિ થઈ અથવા તો રાક્ષસી પ્રકૃતિ થઈ. એને પોતાના જ ભોગ ભોગવવા, પોતાના જ ઉપભોગ માટે કાર્યશીલ બનવું, માત્ર દુનિયામાં પોતાની જાતને જ કેન્દ્રભૂત માનીને એના જ માટે બધું કરવું, અને આ ઈશ્વરે સર્જેલું સર્જન એની સાથે મારું તાદાત્મ્ય છે એ વાતને ભૂલી જવી અને માત્ર સ્વ કેન્દ્રી થઈને બધું કરવું, આવું કરનાર તો રાક્ષસો જેવા કહેવાય. આજે અત્યારે આપણને અનેક લોકો આવા દેખાશે કે જે લોકો માત્ર પોતાના સુખ માટે થઈને બીજાને દુઃખ આપતા હોય. યે તો ઘનંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે, એમ એક સંસ્કૃત શ્લોક કહે છે. તો એ પ્રવૃત્તિ અને એ પ્રકૃતિ એ રાક્ષસી પ્રકૃતિ છે. મહાત્મનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ, એથી વિપરીત એનાથી ઊંધું. કેટલાક લોકો એવા છે કે જે દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ, ફરી પાછું યાદ રાખવા જેવું છે કે આ દૈવી પ્રકૃતિ હોય કે આસુરી પ્રકૃતિ હોય એ પણ મારી જ પ્રકૃતિઓ છે. તો દૈવી પ્રકૃતિ જે છે એવી મહાત્માનસ્તમામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજંતિ અનન્ય મનસઃ. જે લોકો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને રહેલા છે, જે લોકો આપણે આગળ જોયું તે આગળ યાદ રાખવાની વાત છે કે પ્રકૃતિમાંથી જ ભૂત માત્રનો વિકાસ થયેલો છે. તો જે દૈવી પ્રકૃતિ છે, જે મોહ ન પમાડનારી પ્રકૃતિ છે, જે જ્ઞાનના સાચા જ્ઞાનના માર્ગ તરફ લઈ જનારી પ્રકૃતિ છે એ દૈવી પ્રકૃતિ. તો દૈવી પ્રકૃતિમ આશ્રિતાઃ, જે લોકો દૈવી પ્રકૃતિનો આશ્રય રહેલા છે એ મહાત્માનઃ, એ મહાત્માઓ છે, ઉત્તમ પુરુષો છે. મહાત્માનઃ એનો અર્થ આપણે એટલો જ કરવો પડશે, ઉત્તમ વ્યક્તિઓ છે, શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, સજ્જનો છે, મહાત્માનઃ એવા

મહાત્માઓ, જે દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને રહેલા છે, એ લોકો શું કરશે? મામ જ્ઞાત્વા, મને જાણીને. કેવા મને જાણીને? તો કે ભૂતાદિમ અવ્યયમ, ભૂત માત્ર ના આદિ, જે કઈ ઉત્પન્ન થયેલું છે એનો આદિ, એનો આરંભ ઈશ્વરમાંથી જ થયેલો છે, જે આ સમસ્ત જગતનું કારણ છે. કાર્ય કારણ સંબંધ આપણે જોયો છે એટલે રિપીટ નહીં કરીએ, પણ જે આ સમસ્ત બ્રહ્માંડનું, સમસ્ત જગતનું, સમસ્ત વિશ્વનું જે કારણ છે તે ઈશ્વર છે. એ જાણીને, જ્ઞાત્વા, એટલું જાણીને, અને આટલું જાણે એટલે ખબર પડે કે અવ્યય છે. અવ્યયમ, ભૂતાદિમ અવ્યયમ, જે નાશવંત રહિત છે, નાશવંતપણાથી મુક્ત છે, જે નાશવંત છે જ નહીં, જેનો નાશ નથી, જેનો વિનાશ નથી, જેના સ્વરૂપમાં પરિવર્તન આપવાનું નથી, જે અવ્યય છે, અક્ષર સ્વરૂપ છે. એમ આપણે પહેલા જોયું છે, અક્ષર અવ્યય, જેનો વ્યય થવાનો નથી. અનંત અને અનાદિ એવા મને ઓળખીને ભજંતિ અનન્ય મનસઃ, અનન્ય ચિત્ત થઈને મને ભજે છે. એટલે બે વાતો થઈ કે એને પેલા સત્યનું જ્ઞાન છે, કારણ કે દૈવી પ્રકૃતિનો આશ્રય લીધેલો છે, એટલે જે પરમ સત્ય છે એનું એને જ્ઞાન છે કે ઈશ્વર એ જ આ જગતનું કારણ છે અને એ જ એકમાત્ર સત્ય છે, એનો કોઈ દિવસ નાશ થવાનો નથી, એમાંથી જ હું પણ ઉત્પન્ન થયો છું અને અન્ય પણ તત્વો જે કંઈ આ મને દેખાય છે એ બધા ઉત્પન્ન થયા છે. અને એમ જાણીને સભાનતાપૂર્વક ભજંતિ, એ મને ભજે છે. કેવી રીતે ભજે છે? અનન્ય મનસઃ, અનન્ય ચિત્તે. અનન્ય એટલે એ સિવાય બીજું કંઈ જ નથી એમ સમજીને, અનન્ય, અન્ય નથી, અનન્ય, આ સિવાયનું બીજું કોઈ તત્વ છે જ નહીં એમ માનીને, અનન્ય મનથી, અનન્ય ચિત્તથી, અનન્ય ભાવથી મામ ભજંતે, પરમેશ્વરને ભજે છે. મામ ભજંતે સતતમ કીર્તયંતુ મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ. 14મા શ્લોકે આપણે પહોંચ્યા છીએ. નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે, એ ઉપાસતે, ઉપાસના કરે છે, મારી ઈશ્વરની ઉપાસના કરે છે, અનેક માર્ગોથી ઉપાસના કરે છે. એક જ રસ્તે ઉપાસના કરે એવું ન પણ બને, દરેકનો રસ્તો જુદો હોય એવું પણ બને, વિવિધ માર્ગોથી પણ એક જ જગ્યાએ પહોંચવાનું થાય એ પણ બને. સતતમ કીર્તયંતઃ, હંમેશા મારું કીર્તન કરતા કરતા, દ્રઢ નિશ્ચય પૂર્વક, દ્રઢવ્રતાઃ, દ્રઢવ્રતાઃ, દ્રઢ વ્રત એટલે દ્રઢતાપૂર્વક જે કંઈ નક્કી કર્યું છે તે સુખ કે દુઃખ કે જે કંઈ થાય છે એને ભોગે થવાનું હોય તે થાય, મારું જે કામ છે હું કરીશ, એ માણસને દ્રઢ વ્રત કહેવાય. વ્રત ધારણ કરેલા અને દ્રઢતાપૂર્વક ધારણ કરેલા એવા આ લોકો શું કરે છે? કીર્તયંતઃ, મારા મારું કીર્તન કરે છે, ગુણગાન ગાય છે, ભક્તિ કરે છે. આ એક માર્ગ થયો. કીર્તયંતઃ, મારું નામ ગુણ એનું
કીર્તન કરતા કરતા

0: એને જ ભજે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એમ કીર્તન કરતા કરતા અને અથવા બંને કહીએ આપણે યતંતઃ પ્રયત્નો કરતા કરતા, યતંતઃ યત્ન કરતા કરતા, વ્રત લીધું છે એટલે યત્ન વ્રતની સાથે યત્ન આવી જવાનો છે. યતંતઃ નમસ્યંતઃ નમન કરતા કરતા નિત્ય યુક્ત ઉપાસતે, નિત્ય યુક્ત થઈને હંમેશા મારા જ ધ્યાનની અંદર યુક્ત થઈને જોડાઈને મારી એટલે કે પરમાત્માની ઉપાસના કરે છે. બે પ્રકારના લોકો બતાયા આમાં. મહાત્માનઃ મહાત્માજનો, ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતા લોકો, પોતાના ઉન્નત માર્ગે જે લોકો ચાલ્યા છે એ લોકો, જે લોકોને ઈશ્વરની કૃપાથી દૈવી સંપત્તિ પ્રાપ્ત થઈ છે એવા લોકો, દૈવી પ્રકૃતિનો આશ્રય લીધેલા મહાત્માઓ, એ મહાત્માઓ આ પ્રમાણે વ્રત ધારણ કરીને મારું કીર્તન કરે, મને પ્રણામ કરે, મારો આશરો લે અને મારી સાથે ધ્યાનપૂર્વક જોડાઈને મારું જ ભજન કરતા રહે, આમ પણ થાય છે. તો બે વસ્તુ એક સાથે થઈ છે, એ લોકો મને પામવાના છે એ વાત નિશ્ચિત છે, મને એટલે ઈશ્વરને પામવાના છે. આગળની વાતમાં અનેક વખત આવ્યું કે આવા લોકો ઈશ્વર તત્વને પામે છે, મને પામે છે, ઈશ્વર તત્વને પામે છે, મારા પદને પામે છે, પરમ ગતિને પામે છે, આવા શબ્દો વારંવાર વાપર્યા છે. એવા લોકો કેવા છે કે ઈશ્વરની અંદરથી જ સૃષ્ટિની શરૂઆત થઈ છે એમ સમજીને, એ ઈશ્વરને આખી સૃષ્ટિનું કારણ માનીને એ લોકો નિરંતર પ્રયત્ન કરતા કરતા કરતા મારું કીર્તન કરે, મને નમસ્કાર કરે, મને પ્રણામ કરે, મારે વંદન કરે અને એ પ્રમાણે પોતાનું યાપન કરતા હોય છે. એકાત્મ ભાવથી જ્ઞાન યજ્ઞ દ્વારા ઈશ્વરની ઉપાસના કરનારા આવા લોકો, આ વાત આપણે અત્યારે 14મા શ્લોક સુધી સમજ્યા છીએ. 15માંથી પણ આગળ વાત છે. આજે વિશ્વરૂપ ઈશ્વર, સમગ્રનું કારણરૂપ ઈશ્વર, એની ઉપાસના કેવી રીતે કરવી, એ કરનારા કેવા હોય છે એમનું અથવા તો ઈશ્વરના સ્વરૂપનું વર્ણન હવે પછી 15મા શ્લોકથી આપણે જોવાનું છે. અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ અને પછી ફરી પાછા ગીતાના 8મા અધ્યાયના 15મા શ્લોકથી આપણે આ ગીતામૃતમની અંદર જ વળી વધારે કંઈક નિરીક્ષણ કરીશું. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

નમસ્કાર, હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જઈશ ચંબા. યસ, શિમલાની નજીક આવ્યું છે ચંબા. મધ્યયુગમાં ઇટાલિયન ગામડાના ગઢ જેવા ચંબાની સ્થાપના 10મી સદીના પૂર્વાર્ધમાં રાવી નદીના પૂર્વ કાંઠે ઉચ્ચ પ્રદેશમાં રાજા સાહિલ વર્માએ કરી હતી. તે તેના અલંકારિત રીતે કોતરેલા મંદિરો, મહેલો અને વિવિધ શૈલીના મકાનો માટે જાણીતું છે. અહીંયા આવેલું છે લક્ષ્મીનારાયણનું મંદિર. શિકારાની પદ્ધતિમાં સુંદર નકશીકામ મંદિર સંકુલ સાહિલ વર્માએ 10મી સદીમાં બંધાવ્યું હતું. સંકુલમાં બીજા મંદિરો પણ છે, રાધા કૃષ્ણ મંદિર, ચંદ્રગુપ્તનું શિવ મંદિર અને અન્ય એક શંકરનું મંદિર પણ ત્યાં આવેલું છે. એના પછી આપણે જઈશું હરિરાય મંદિર. આ મંદિર 11મી સદીનું

ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલ મંદિર છે. તેના પછી અહીંયા ચોગાન નામની એક જગ્યા છે. ચંબાના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ લીલા ઘાસનું મેદાન જનતાનું લટાર મારવાનું સ્થળ છે. બધી જ પ્રવૃત્તિઓ માટેનું એક કેન્દ્ર સ્થાન છે. ખાસ કરીને ખૂબ પ્રખ્યાત મિંજાર મેળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પર્યટન અને પ્રવાસ. ચંબાની આસપાસ આવેલું છે ભરગોર. હા, ચંબાનું આ પુરાનું પાટનગર અસંખ્ય પ્રાચીન મંદિરો અને સ્મારકોથી ભરપૂર છે. અત્યારે અસ્તિત્વ ધરાવતા દેવદેવીઓ છે મણિમહેશ, લક્ષ્મણાદેવી, ગણેશ અને નરસિંહ. મણિમહેશ કૈલાસના નામથી ઓળખાતા શિખરની તળેટીમાં 3,950 મીટરની ઊંચાઈ પર મણિમહેશનું પવિત્ર સરોવર આવેલું છે. સરોવરના કિનારા પર એક નાનું સરખું શિવલિંગ છે જે ચોમુખાને નામે જાણીતું હતું. અહીંની યાત્રા અમરનાથ, કેદારનાથ અને રામેશ્વરમ વગેરે સ્થળો જેટલી પવિત્ર અને મહત્વની ગણાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને લઈ જઈશ ડેલહાઉસી. ત્યાં જઈને આપણે ઘણું જાણવાનું બાકી છે, સફર હજુ બાકી છે. નાનકડા બ્રેક બાદ તમને ફરીથી મળું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

0: ગઝલ કે શેર શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો
1: રેડિયો

હાય નમસ્કાર, વેલકમ અગેન. આપણે જવાના હતા ડલહાઉસીની સફર પર. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. મોહક ડલહાઉસી ધોલાધારા પર્વતમાળાની બહારના ઢોળા ઉપર આવેલી 5 ટેકરીઓ પર ચિત્રાત્મક રીતે પ્રસરેલું છે. ભારતના બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડલહાઉસીએ 1854 થી 1856ની વચ્ચે તેની સ્થાપના કરી હતી અને અહીંનું સ્વાસ્થ્યપ્રદ સ્મૃતિદાયક હવામાન અને અહીંના સૌંદર્યથી મોહિત થઈને આ સ્થળને આરોગ્ય ભવનમાં ફેરવી નાખ્યું હતું. ઓક અને પાઇન વૃક્ષોથી વીંટળાયેલું વિલક્ષણ જૂનવાણી નાનકડું ગિરિમથક આજે પણ તેની વસાહતી છાપ જાળવી રહ્યું છે, જે તેના ત્રિકોણ આકારના કાતરિયા બંગલો અને દેવળોમાં પ્રતિબિંબિત થાય છે. ત્યાં આવેલું છે પંચપુલા, એટલે કે પાંચ પુલ. કુદરતી તળાવમાંથી ઉત્પન્ન થતા વહેલા પર બાંધેલા 5 પુલના સૌંદર્ય માટે જાણીતું આ સ્થળ છે. મહાન શહીદ ભગતસિંહના કાકા અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર અજીતસિંહની સ્મૃતિમાં અહીં એક સમાધિ ખડી કરવામાં આવી છે. ત્યાંથી નજીક છે કિન્નેંચ. બ્રિટિશ જેલમાંથી મુક્ત થયા પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ અહીંયા રહ્યા હતા. હવે હું તમને જણાવું સુભાષ બાવલુ વિશે. 1937માં ડલહાઉસીમાં 7 માસના નિવાસ દરમિયાન ગાઢા જંગલમાં આવેલી આકર્ષક જળવિહાર સુભાષચંદ્ર બોઝની માનીતી જગ્યા હતી, એટલે એ જગ્યાને કહેવાય સુભાષ બાવલી. ત્યાં આવેલું છે લક્ષ્મીનારાયણ મંદિર. એના વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે ડેલહાઉસીમાં લક્ષ્મીનારાયણ મંદિરની સફર પર પહોંચ્યા હતા. સરદાર બજારમાં આવેલા આ 150 વર્ષ જૂના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં આવેલા દેવળો, ડેલહાઉસી તેના 4 મનોહર દેવળો માટે પણ જાણીતું છે. બલૂનમાં આવેલું સંત એન્ડ્રુ દેવળ અને સંત પેટ્રિક દેવળ, સુભાષ ચોકમાં આવેલું સંત ફ્રાન્સિસ દેવળ અને ગાંધી ચોકમાં આવેલું સંત જ્હોન દેવળ, રાધાસ્વામી સત્સંગ ભવન અને હોસ્પિટલ, એના વિશે જાણીએ તો બિયાસ એટલે કે પંજાબના રાધાસ્વામી સંપ્રદાયના અનુયાયીઓ માટેનું એક મહત્વનું જોવાલાયક સ્થળ છે. તેના અનુયાયીઓ મોટી તિબ્બા પાસે આવેલા સત્સંગ ભવનની મુલાકાતે આવે છે. હાલના રાધાસ્વામી મુખિયા વર્ષમાં 2 વાર ડેલહાઉસીની મુલાકાત લે છે. હવે આપણે જાણીએ ડેલહાઉસીની આસપાસ કઈ કઈ જગ્યાઓ આવેલી છે. કાલા ટોપ વન્ય પશુ અભયારણ્ય આ પ્રદેશના ઉત્તમ વન્ય પ્રાણી નિરીક્ષણ સ્થળોમાંનું એક છે. આ અભયારણ્ય ઘોરલ અને હિમાલયના કાળા રીંછનું નિવાસસ્થાન છે. ખજીર, પાઇન અને દેવદારના ભરચક જંગલોથી ઘેરાયેલ રકાબી આકારના ઉચ્ચ પ્રદેશ પર સુંદર પોચા લીલાછમ ઘાસના બીડો વિરલ કુદરતી સૌંદર્ય વડે ઘેરાયેલા છે અને તે મિની સ્વિટ્ઝરલેન્ડ અને હિમાચલ ગુલમર્ગ તરીકે સંબોધાય છે. એક નાનું સરોવર ખજીરના સૌંદર્યમાં ઓર એક વધારો કરે છે. સરોવરની પાસે સુંદર કોતરણીવાળું ખજીર નાગનું મંદિર પણ આવેલું છે. હજુ આપણી આ સફર બાકી છે. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. આપણે હવે જવાના છીએ ધર્મશાળાની સફર પર. જોડાયેલા રહો મારી સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ભારતનું સ્કોટલેન્ડ કહેવાતું આ સ્થાન એટલે કે ધર્મશાળા બ્રિટિશરોએ સ્થાપિત કરેલા 80 ગિરિમથકોમાંનું એક છે. તે ધોલાઘાટ પર્વતમાળાની ભેખડ ઉપર લાલિત્યપૂર્ણ સ્થળ છે અને બીજા ગિરિમથકો કરતાં અહીં બરફરેખા સહેલાઈથી ઉપલબ્ધ બને છે. ધર્મશાળાના ઉપરવાસમાં આવેલા મેકલિયોડ ગંજ અને ફોર્સેથ ગંજ નામના

બે પરા આજે પણ બ્રિટિશ સ્થાપત્યની ઝાંખી ધરાવે છે, જ્યારે ધર્મશાળાનો નીચેનો ભાગ વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે. પરમ પવિત્ર દલાઈ લામાના મુખ્ય મથક તરીકે આજે પણ જાણીતું છે અને તે ભારતના નાના લાસા તરીકે પણ ઓળખાય છે. વોર મેમોરિયલ તે ધર્મશાળાના પ્રવેશ દ્વારે આવેલું છે. સ્વતંત્ર પહેલાના હિમાચલ પ્રદેશના સુરવીરોની સ્મૃતિમાં તે ઊભું કરાયેલું. કાંગરા કાંગરા કલા સંગ્રહ સ્થાન, જેને કાંગરા આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંગરા ખીણની સમૃદ્ધ કલા કારીગરી અને હસ્તકલા એમાં પ્રદર્શિત જોવા મળે છે. એના પછી જોવા જઈએ તો સંત જ્હોન દેવળ એટલે કે સેન્ટ જ્હોન ચર્ચ. મેક્લિયોડ ગંજ અને ફોર્સિથ ગંજ વચ્ચેના રસ્તા પર આવેલું આ દેવળ ભારતના એક વાઇસરોય લોર્ડ એલિંગ્ટનની યાદમાં બંધાયેલું છે. હવે આગળ જઈએ તો એક જગ્યા આવે છે મેક્લિયોડ ગંજ, પરમ પવિત્ર દલાઈ લામાનું આ મુખ્ય મથક છે. અહીંના જોવાલાયક સ્થળો છે મઠ, તિબેટિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ અને તિબેટિયન હસ્તકલા કેન્દ્ર. તિબેટિયન લોકો અને મેક્લિયોડ ગંજના લોકો તેમના હોટલો, નાસ્તાગૃહો, પ્રાચીન કલાના નમૂના તેમજ કલા કારીગરીના અનોખા નમૂના સાથે અહીં મોટી સંખ્યામાં નજરે પડે છે. આગળ જઈએ તો એક જગ્યા આવે છે ભક્સુનાક. મેક્લિયોડ ગંજથી 2 કિલોમીટરના અંતરે આવેલી આ સુંદર જગ્યા પર એક જૂનું મંદિર અને ઝરણું છે. અહીંથી લગભગ 0.5 કિલોમીટરના અંતરે ભક્સુનાક ધોધ આવેલો છે. અહીંયાથી નજીક છે ડાલ સરોવર, જે આપણે ઘણીવાર સાંભળ્યું પણ છે. દેવદારના જંગલો વચ્ચે આવેલું આ સુંદર સરોવર મેક્લિયોડ ગંજથી 2 કિલોમીટરના અંતરે જ છે. હજુ આપણે ધર્મશાળાની આસપાસ કઈ જગ્યાઓ છે એના વિશે જાણીશું. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. આપણે ધર્મશાળાની સફર પર હતા. હવે ધર્મશાળાની આસપાસ કઈ કઈ જગ્યાઓ છે જોવાલાયક એના વિશે જાણીએ. ચામુંડા દેવી મંદિર. આ પ્રખ્યાત મંદિર ધોલાધારની પશ્ચાદ ભૂમિ બનર નદીના કાંઠે આવેલું છે. એની બીજી બાજુએ પવિત્ર શિવલિંગ છે. કાંગરા બનર અને માંઝી ઝરણાઓના સંગમ પર આવેલા આ ઐતિહાસિક શહેર પરથી બાણગંગા નદીનો વેગીલો પ્રવાહ નિહાળી શકાય છે. કાંગરાના મુખ્ય શહેરે ઘણા ઘૂસણખોરોએ આકર્ષ્યા હતા. 1620માં જહાંગીરના સેનાએ તેને જીતી લીધું હતું અને 18મી સદીમાં રાજા સંસારચંદ કટોચાએ એને ફરી જીતી લીધેલું. કાંગરા તેના મંદિરો, કિલ્લા અને ચિત્રકલા માટે જાણીતું છે. નગરકોટ. ખખડધજ થઈ ગયેલા આ કિલ્લાએ મહંમદ ગજની અને મોગલ બાદશાહ જહાંગીરના સૈન્યના ભીષણ આક્રમણોને ઝીલ્યા છે. 1905ના ભૂકંપે તો કિલ્લાનો વિનાશ જ સર્જ્યો. એની દિવાલ પરથી દેખાતા વિશાળ દ્રશ્યો ખરેખર આશ્ચર્યચકિત કરી દે એવા છે. વ્રજેશ્વરી દેવી મંદિર. ધર્મશાળાની નજીક આવેલ આ મંદિર તેની દંતકથારૂપ સંપત્તિ માટે જાણીતું છે. 1007માં મહંમદ ગજનીએ લૂંટી લીધું. કહેવાય છે કે તેને મંદિરનો સમૃદ્ધ ખજાનો લૂંટી લીધો હતો. 1905ના ભૂકંપમાં આ આખું મંદિર પાયમાલ થઈ ગયું. 1920માં એને ફરી બાંધવામાં આવ્યું. આના પછી હું તમને જણાવીશ જ્વાળામુખી મંદિર વિશે. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ક્યાંય જતા નહીં.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે સાંભળવાના હતા જ્વાળામુખી મંદિર વિશે. ધર્મશાળાની નજીક આવેલ આ જ્વાળામુખી મંદિર, જ્વાળામુખી દેવી લાલચોલ મુખવાળી દેવીનું આ અનન્ય મંદિર ઉત્તર ભારતના ખૂબ મહત્વના યાત્રાધામોમાંનું એક છે. મંદિરમાં કોઈ મૂર્તિ નથી અને ખડકાળ ગર્ભગૃહમાંથી નીકળતી સનાતન જ્વાળાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિપીઠ એવી જગ્યા મનાય છે કે જ્યાં દેવી સતીની જીવા પર ભગવાન શિવ બિરાજમાન છે. અહીંયાથી નજીક છે પાલમપુર. ચાના બગીચાઓ અને પાઇનના વૃક્ષોની વચ્ચે આવેલું મનોહર પાલમપુર વિરલ પ્રાકૃતિક દ્રશ્ય અને સ્વાસ્થ્ય પ્રેરક હવામાનથી ભરાયેલું છે. વૈજનાથ નાગરી શૈલીમાં બાંધવામાં આવેલી આ દેરી વૈદનાથ વેદોના દેવ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. ગર્ભગૃહમાં શોભતું શિવલિંગ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાનું કહેવાય છે. શિવરાત્રિનો મોટો મેળો અહીંયા ભરાય છે. આના પછી એક જગ્યા છે નૂરપુર. ધર્મશાળાની નજીક આવેલા નૂરપુર, જૂનો કિલ્લો, બ્રિજરાજનું મંદિર અને નૂરપુરી શાલ માટે પ્રખ્યાત છે. જહાંગીરે તેની બેગમ નૂરજહાની પાછળ તેનું આ નામ પાડ્યું હતું, નૂરપુર. તમને આ પ્રવાસ અને સફર પર જોડાઈને કેવું લાગે છે મને અવશ્ય કહેજો, કેમ કે આવતી સફરમાં આપણે જવાના છીએ કિન્નોરની સફર પર. હા, હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નોરની સફર, એના પછી આપણે જઈશું કુલ્લુની સફર પર. હજુ ઘણા બધા સ્થળો વિશે જાણવાનું બાકી છે, ત્યાંની સફર કરવાની બાકી છે, પ્રવાસ કરવાની બાકી છે, તો મારી સાથે મારા શોમાં જોડાયેલા રહેજો, કેમ કે આગળ હું તમને ઘણું બધું અવનવું જણાવતી રહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ડોલર વહુ નવલકથાના અંશોને દર અઠવાડિયે 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથા એ અદ્ભુત રીતે આપ સૌને જીવન પર્યંત જુદા જુદા પ્રસંગોએ અવનવી જીવનની ઘટનાઓમાં સાથ આપશે. શ્રોતા મિત્રો, આજના સમયમાં પણ અને પુરાતન કાળમાં પણ વિશ્વની અંદર સૌથી વધારે દોડતા દેશોમાં આ ભારતીય નાગરિકોને વસવાટ પોતાની આર્થિક પરિસ્થિતિમાંથી પોતાનો વિકાસ સાધવા માટે કરવાની જે મહેચ્છા હોય છે, એ મહેચ્છા પાછળની આ આંધળી દોટ અને એમાં આવતા કૌટુંબિક જીવનના પ્રસંગો આપ સૌને પોતિકા લાગે તેવી વાતો છે. અને એટલે જ આ સમુદાયને એક સાચું દૃષ્ટાંત મળે. આ સમુદાય એટલે કે આપણા પાલનપુરની આસપાસના વિસ્તારની કમ્યુનિટીને પણ એક ઉજાગર થવા માટે સાંસ્કૃતિક ધરોહર સમી આ નવલકથાના અંશોથી કેટલીક યાદો મળી રહે એ જ મારી અપેક્ષા છે. તો આવો આજે પણ આપણે આ વાતને આગળ વધારીશું કે શ્યામ એ ત્યાં પહોંચી ગયો છે અમેરિકા, અને હવે એના મનમાં પોતાની ટ્રેનિંગ કાળ પૂરી થાય એ દરમિયાન પોતે હવે ગુમ થવા તરફ વિચાર કરી રહ્યો છે. કારણ એટલું જ છે કે ગુમ થયા બાદ ત્યાં પોતાનો વસવાટ એ કાયમી કરી શકે છે. અને આ કાયમી વસવાટ માટેની અમેરિકાની ડોલરની કેલછા એની પાસે શું કરાવે છે અને કેટલી હદ સુધી એ મહેચ્છા, ગેલછા કે ઈચ્છા કે પછી વિટંબણા એ પૂરી થાય છે, એ આપણે સૌએ માણવાનું છે અને તમારે પણ એ માણવાની ઉતાવળ પણ છે. તો આવો શરૂઆત કરીએ, પરંતુ લઈએ આ નાનકડો વિરામ, ત્યારબાદ ફરી પાછો આવું છું આપને આ વાતનું અનુસંધાન કહેવા. મસ્ત રહો.

સ્વસ્થ રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશુદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી પછી બહાર આવી જતા અને ભારત પાછા પણ ફરતા, ધનવાન કુટુંબની છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોફથી પાછા અમેરિકામાં આવતા, સુખી અને સ્થિર જીવન ગાળતા. કારણ કે તેઓ ડોલર દેશના નાગરિકો હતા. ખરું ને? આવી વિચારધારા એ વખતે પ્રવર્તતી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથાને. ગ્રીન કાર્ડ મેળવતા 1-2 વર્ષ અચૂક લાગે તેમ હતું. જો કોઈ ગુમ વ્યક્તિ તે દરમિયાન ગ્રીન કાર્ડ મેળવ્યા વિના ભારત પાછો જતો તો ફરીથી અમેરિકામાં પ્રવેશ ન જ કરી શકે તેવો કાયદો હતો. આથી ગુમ થનારાઓને અમેરિકામાં જ રોકાઈને રહેવું પડતું, વહેલા મોડા પેલું સોનેરી ગ્રીન કાર્ડ મેળવવું પડતું. આ બધા વિશે શ્યામ વારંવાર વિચાર કર્યા કરતો અને જેમ જેમ એ વધુ વિચાર કરતો ગયો તેમ તેને લાગ્યું કે તેના માટે ગુમ થવું એ જ સાચો રસ્તો હતો. આ અદ્ભુત દેશમાં જ્યાં ધન અને તકો બેશુમાર મળે છે ત્યાં જ રહેવું તેને હવે પસંદ પડતું હતું. પોતાની માતાને તેણે આ બધું સમજાવતા લખ્યું અને એ પણ જણાવ્યું કે જો તે એકવાર ભારત પાછો ફરશે તો ફરીથી અમેરિકા આવી જ શકશે નહીં, એટલે તે હવે પાછો ત્યારે જ આવશે જ્યારે તેની પાસે ગ્રીન કાર્ડ હશે. આ દરમિયાન કુટુંબના કોઈ પણ સભ્યે તેના વિશેની કોઈ માહિતી કોઈને પણ આપવી નહીં. આ પત્ર નીલાબાને મળ્યો ત્યારે તેઓ ખૂબ જ ઉત્તેજિત થયા. હવે તો મારો દીકરો અમેરિકામાં રહેશે અને મને રૂપિયાની જેમ ડોલરો મોકલશે. વળી 1 ડોલર એટલે 45 રૂપિયા એ જમાનામાં, અને આજે 85 આસપાસ છે. હું મારા બધા સગાઓને કહી શકીશ કે મારો દીકરો પણ અમેરિકામાં સ્થાયી થયો છે. મૂળ વાત સાથે પરિવાર ઉત્તેજનામાં ખુશી અનુભવતો હતો. પણ શું થશે? ગુમ થવું સહેલું છે, એ કાર્યકાળ, એ સમયકાળ, એમાં શું કરવું, આ બધી વિચમણાઓનો માણસ વિચાર કરતો નથી અને એમાંથી પસાર ઘણા બધા થયા છે. પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ હોય છે એ આપણે માણીશું આ સુધામૂર્તિ લિખિત નવલકથામાં. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી પાછો મળું છું 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Liquid music was my help. Liquid music was my help.

0: Liquid Music with Mehal.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

શ્યામે નેબ્રાસ્કા ઓમાહામાં સ્થિત એક કંપનીની જાહેર ખબર વાંચી. આ ઓમાકા રાજ્યમાં વસ્તીનું પ્રમાણ ખૂબ નીચું હતું અને મોટાભાગની જમીન સુંદર ગોચરોથી છવાયેલી હતી. આ કંપનીએ સફળ ઉમેદવારને ગ્રીન કાર્ડ આપવાની પણ તૈયારી બતાવી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદિત નવલકથાઓમાં ઉત્તમ સ્થાન પામેલી અને મૂળ સુધામૂર્તિએ લિખિત આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આમ તો નેબ્રાસ્કા એવી કોઈ જગ્યા નહોતી જે બહુ લોકપ્રિય હોય કે ત્યાં બધા જવા માંગતા હોય. ત્યાં શિયાળામાં હાડ થીજાવી દે તેવું -50 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન થતું, જે ઘણાને ત્યાંથી દૂર જ રાખતું હતું. ત્યાંની નોકરીમાં ઘણો વધુ સારો પગાર મળી શકતો, છતાં લોકો ત્યાં જવા રાજી નહોતા થતા. આ દ્રષ્ટિએ આ નોકરી પણ યોગ્ય હતી અને ગુમ થનાર માટે સંતાવા માટે તે યોગ્ય સ્થળ હતું. તેણે કંપનીનો સંપર્ક સાધ્યો અને ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી ગયો. તેને આ નોકરી મળી ગઈ. કોઈને પણ એક શબ્દ કહ્યા વિના શ્યામે પોતાનો સામાન બાંધ્યો અને ગાડી વેચી નાખી. એ ઘરની બત્તીઓ તેણે ચાલુ રાખી જે તેને રહેવા માટે આપવામાં આવ્યું હતું. પછી તે સીધો અલોપ થઈ ગયો. જ્યારે એકાદ અઠવાડિયા બાદ ફ્લોરિડાના તેના ઉપરીએ તપાસ કરી તો તેને શ્યામ પણ ગુમ થઈ ગયો છે તે સમજાયું. જ્યારે બાપુનગરથી શાસ્ત્રીનગર જતી બસ આવી ત્યારે તેમાં ઘણી ભીડ થઈ ચૂકી હતી અને મીનાક્ષી જરા ગભરાઈ ગઈ. જો આ બસમાં તે ચડી નહીં શકે તો તે કદાચ શાળાએ એક કલાક મોડી જ પહોંચશે અને પછી તેના નામ નીચે એક લાલ લીટો ખેંચવામાં આવશે જે તેના કામના અહેવાલમાં ઉમેરાશે. આમ તો આ નોકરી મીનાક્ષી માટે કાયમી નહોતી અને જો આવું વખતો વખત થયા કરે તો એ નોકરી પણ જતી રહે. વાત હતી શ્યામની કે તે ગુમ થયો અને બીજી તરફ મીનાક્ષીએ અમદાવાદમાં નોકરી મેળવી. હવે આ બંનેના જીવનના ઘટનાક્રમ વિશે મારે તમારી સાથે વાત કરવાની છે, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવીશ. મારી સાથે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો નોકરી કાયમી નહોતી, પણ એ પણ જતી રહે તો? મીનાક્ષીની નોકરી માટે આ સવાલ અગત્યનો હતો. ખૂબ કોણીઓ મારીને, લોકોને આગળ પાછળ ખસેડીને છેવટે મીનાક્ષી બસમાં ચડી ગઈ. એક વિજેતાના અભિમાન સાથે તેણીએ પાસેના સ્ટીલના હાથા પર હાથ ગોઠવ્યો. બસના કંડક્ટરે તેને પૂછ્યું, ક્યાં જવું છે? શાસ્ત્રીનગર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. તેણે પોતાની પર્સ એને ખોલી અને એમાં એક 100ની નોટ મળી, જે તેને ગઈકાલે જ ટ્યુશનની ફી તરીકે મળી હતી. ફરીથી તેણે પર્સની અંદર હાથ નાખીને ફોંફોસીને જોયું, પણ કોઈ જાતનું પરચુરણ તેને ન મળ્યું. કંડક્ટરે કહ્યું, મારી પાસે તો 5 રૂપિયા પણ પરચુરણ નથી, 100ની તો વાત જ ન કરશો. લે, ભલે, જવા દો, તમારા પતિ તમારી ટિકિટના પૈસા આપશે. બૂઢા કંડક્ટરે તેના લગ્ન 1 પૈસાને ખર્ચ વિના કરી આપ્યા. મીનાક્ષી ઝડપથી પાછળ ફરી અને જોયું, તે કુંચો જુવાન ત્યાં ઊભો હતો. તેણે સ્મિત આપ્યું અને કંડક્ટરને પરચુરણ પકડાવતા કહ્યું, શાસ્ત્રીનગર 2 ટિકિટ આપો. જોયું ને, કંડક્ટરે હસતા હસતા કહ્યું, તેના વર પાસે તો છૂટા પૈસા હતા, છતાં મને 100 રૂપિયાની નોટ બતાવીને તે મને તંગ કરતા હતા. આ વળી વર કોણ હતો? તેણે શા માટે ટિકિટના પૈસા આપવા જોઈએ? તેણે ગુસ્સાથી કહ્યું, એ મિસ્ટર, સાંભળો, જેવા આપણે શાસ્ત્રીનગર પહોંચીશું હું તમને તમારા પૈસા આપી દઈશ. મીનાક્ષીએ બહુ કરડાકીથી પણ કડક મનથી જવાબ આપ્યો. અજાણતા પણ કોઈ વ્યક્તિ તમારા માટે પૈસા ખર્ચે એ તમને પણ ન જ ગમે ને? મને તો ન જ ગમે. આ એક સાહજિક ભાવ છે. અને પછી શું થયું એ વાતને માણવી છે તો વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

કંઈ વાંધો નહીં, પેલો યુવાન બોલ્યો, ચાલશે, તમારે માટે કંઈ વાંધો નહીં હોય, પણ મારે કોઈ પાસેથી મફતિયા મુસાફરી કરવાનો સહેજે ઈરાદો નથી, સમજ્યા? તેણીએ કરડાકીથી કહ્યું. બસ શાસ્ત્રીનગર આવી પહોંચી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, ગુજરાતીમાં સુધા મહેતાએ અનુવાદિત કરેલી નવલકથા ડોલર વહુના અંશોને. તે બસમાંથી ઉતરી અને અહીંથી જ્યાં તે કામ કરતી હતી એ શાળાએ તો ચાલીને પહોંચાય તેવું હતું.

દરરોજ આવી રીતે બાપુનગરમાં પોતાની માસીને ત્યાંથી અહીંની મુસાફરી કરતી હતી. વલસાડના તે સુંદર દિવસો ક્યાં જતા રહ્યા, કેવળ તેની યાદ જ હવે એક જાદુઈ દીવાની જેમ જળહળ્યા કરતી હતી. ભીમા કાકાનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થઈ ગયું. પરિવાર વેર વિખેર થઈ ગયો અને વલસાડના ઘરમાં સીતાબા અને મીનાક્ષી બે જ રહ્યા. પછી એવું નક્કી થયું કે સીતાબાએ હવે પોતાના સંતાનો સાથે રહેવું. કોઈ પણ સગું મીનાક્ષીના નિર્વાહ માટે તૈયાર ન થયું અને આમ તો એની ઉંમર હવે લગ્ન માટેની થઈ ચૂકી હતી, પરંતુ લગ્ન માટે જોઈતું ધન એકઠું થઈ શક્યું ન હતું. તેથી કોઈ સગા વહાલું આ વધારાનો બોજ ઉઠાવવા રાજી ન થયું. અચાનક જ મીનાક્ષી ફરી એકવાર અણગમતી અને અનાથ થઈ ગઈ. તેને ખબર ન પડી કે ક્યાં જવું અને કોઈ તેની કાળજી કરે તેવું પણ ન રહ્યું. સદભાગ્ય ઇન્દુ માસી અને તેમના પતિ રમણલાલે ઉદાર દિલે તેમને ટેકો જાહેર કર્યો અને ઇન્દુ માસીએ સૂચન કર્યું, અમદાવાદ મોટું શહેર છે, થોડાક જ સમયમાં તને કોઈ નોકરી પણ મળી જશે. એક વાર નોકરી મળી જાય પછી તારું લગ્ન નક્કી કરવામાં પણ સરળતા પડશે. તારું વલસાડનું ઘર વેચી નાખીશું તો લગ્નનો ખર્ચ પણ નીકળી જશે. હમણાં તો તું ઘર બંધ કરી રાખ અને જો તું ઉપરનો માળ ભાડે આપીશ તો ત્યાંના બગીચા અને માળીનો પગાર પણ આવતો રહેશે. અને હવે એટલે જ તો એ અમદાવાદ આવી હતી. અને હવે પછીનો ઘટનાક્રમ આ વિરામ બાદ હું કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી અતિ દુઃખી થઈ ગઈ. તેણે કહ્યું, માસી, ઘર વેચવાની તો વાત જ ન કરશો. પ્લીઝ, મારી માને નાનાજી તરફથી આ ઘર ભેટ મળ્યું હતું, તમે જાણો છો, અને મને આ બગીચો અતિશય પ્રિય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. મીનુ બેટા, આ એક લાગણીશીલતા છે, ભાવુકતા જ છે. માસી આશ્વાસન આપતા બોલ્યા, તને કોઈ એવો જો રાજકુમાર ન મળે જે કોઈ જાતના દહેજ વિના તને પરણવા તૈયાર થાય તો ઘર વેચ્યા વિના છૂટકો છે? મીનાક્ષી બગીચાના ખૂણે ખૂણાથી પરિચિત હતી. દરેક સુગંધ અને લતા કુંજથી માહિતગાર હતી. તે સઘળા તેના સ્વજનો જ હતા જાણે. પણ માસી સાચું જ કહેતા હતા. બધા છોડવા અને વૃક્ષો પંપાળીને રડતી આંખે મીનાક્ષીએ તેની વિદાય લીધી. ભારે હૈયે તેણે અમદાવાદની ટ્રેન પકડી. હવે તેની પાસે બીએડની પણ ડિગ્રી હતી, છતાં નોકરી કંઈ એકાએક તો ન જ મળે. તેથી તેણે ઘરે જ ટ્યુશનો લેવાનું શરૂ કર્યું. પછી તેને છેક દૂરના શાસ્ત્રીનગરમાં આવેલી એક શાળામાં નોકરી મળી. યુવાન પણ તેની પાછળ જ બસમાંથી ઉતર્યો અને તે તેની તરફ ફરી. ઓહ શ્રીમાન, 2 મિનિટ થોભો, હું થોડું પરચુરણ લઈ આવું. મારું નામ ગિરીશ છે, તે બોલ્યો. હું પેલે ઠેકાણે કેનેરા બેંકમાં કામ કરું છું, ક્લર્ક છું. હા, પણ તમે સહેજ ઊભા રહો, હું 100ના છુટ્ટા લઈ આવું. ગિરીશને ખાતરી હતી કે 100 રૂપિયાની નોટનું પરચુરણ આ સમયે તેને નહીં મળે. પણ તેને જોવું હતું કે આ સ્વમાની છોકરી હવે શું કરે છે. વાત પણ કેટલી સાચી અને સ્પષ્ટ હતી. બંને વ્યક્તિને એ વાતનો અણસાર હતો કે સ્વમાન ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. પછી શું થયું? વિરામ બાદ કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ખાતરી હતી કે 100 રૂપિયાનું કોઈ પરચુરણ તો નહીં જ આપે, પણ જોઈએ કે છોકરી શું કરે છે. તે સાચો પડ્યો. થોડા જ વખતમાં મીનાક્ષી પાછી ફરી અને કહ્યું, તમે કહ્યું ને કે બેંકમાં કામ કરો છો, ખરું? તો આ નોટ તમે રાખો, હું પછી આવીને તમારી પાસેથી બાકીના પૈસા લઈ જઈશ. ગિરીશ અચંબામાં પડ્યો. તમારું નામ શું છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર સમુદાયના સમાજના પ્રતિબિંબનો પડઘો પાડતી નવલકથા ડોલર વહુ, જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ અને જેને લખી છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા ઇન્ફોસિસના પ્રણેતાએ, અને હું આરજે એ આર આપ સૌને સંભળાવી રહ્યો છું. મારું નામ મીનાક્ષી દેસાઈ, પેલી ત્યાંની શાળામાં હું શિક્ષક છું અને હવે મારે જવું જોઈએ, આમ પણ હું બહુ મોડી થઈ ગઈ છું. તેણે ગિરીશને નોટ પકડાવી શિષ્ટાચારથી બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને ઝડપથી ચાલી ગઈ. એને જતા જોઈને ગિરીશ હસી પડ્યો. શાળાએ પહોંચી પછી મીનાક્ષીને વિચાર આવ્યો કે જો આ પોતાને ગિરીશ કહેતો આદમી તેને છેતરી જશે તો? એક આખા મહિનાની મહેનત તેણે મેળવેલી કમાણી તરીકે એ 100 રૂપિયાની નોટ હતી અને પોતે કઈ રીતે આટલી આવેશમાં આવી ગઈ? પણ હવે તો શું થઈ શકે? કંઈ નહીં, ભૂલ તો થઈ જ ગઈ, હવે તેનું પરિણામ જ ભોગવવું રહ્યું, બીજું શું? સાંજે તે જરા ઉદ્વિગ્ન ચિત્તે બેંક તરફ જવા લાગી અને તેને પેલા માણસના નામની પણ ખાતરી નહોતી. ગિરીશ કહ્યું હતું કે રમેશ, પણ ગિરીશ સામે જ હતો, બેંકની બહાર તેની વાટ જોતો ઊભો હતો. બહુ નરમાશથી તેણે કહ્યું, જો તમે ન આવ્યા હોત તો હું જ શાળાએ આવવાનો હતો અને તમને પૈસા પાછા આપી જાત. મજાની વાત છે અને આ વાતના પછી સંબંધોનું આગળ વધવું નિશ્ચિત હતું. શું થયું માણીશું આપણે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સંબંધો તો આમ મહેકતા રહે છે અને શરૂઆત પણ આવી જ રીતે થતી હોય છે કે અણધાર્યા અને વિગ્રહ પછી થતા આ સંબંધો કેટલા અનુગ્રાહી હોય, કેટલા પાક્કા હોય એની મારે તમને સમજાવવાની કોઈ જરૂર નથી. ઝઘડો નાની કર્કશ વાત ને કંઈક ટોઇન્ટિંગથી શરૂ થયેલો જીવનનો એ પ્રસંગ હંમેશા યાદગાર રહે છે અથવા યાદગાર સંબંધોને આપે છે. શ્રોતા મિત્રો, તો આ શ્યામ જ્યાં અમેરિકામાં ગુમ થઈ અને પોતાના જીવનને ક્યાંક શોધી રહ્યો છે, અને બીજી તરફ મીનાક્ષી એ શ્યામની યાદો અને પોતાની વલસાડની યાદો છોડીને અમદાવાદમાં સેટલ થાય છે અને ત્યાં પ્રયત્ન કરી રહી છે પોતાના જીવનને આગળ વધારવા, અને ત્યાં કોઈ આવું પાત્ર મળે છે. હવે આ ગડબતલ ક્યાં પહોંચશે એ તમને માણવાની આતુરતા પણ છે, પરંતુ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે આ સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો આરજી યારના સ્વરમાં કેવા લાગે છે મને મોકલી આપવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર, આ માટે 95-12-99-66-88 પર તમારે સંદેશા મોકલવાના છે વોટ્સએપ ઉપર લખીને અથવા તો વોઇસ મેસેજીસ રેકોર્ડ કરીને. તમે આ સિવાય અમારા ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ કે ઈમેલનો ઉપયોગ કરીને પણ અમને સંદેશા મોકલી શકો. આ માટે રેડિયો પાલનપુર @gmail.com અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક તમને સર્ચ ઓપ્શનમાં મળી રહેશે. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન એપલ ફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર અને એન્ડ્રોઇડ ફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તમે વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકશો અને બીજા જે મિત્રો તમારા સ્નેહીઓ છે ત્યાં સુધી આ વાતને, આ રેડિયોને, આ સમુદાયિક રેડિયોને, તમારા અવાજને પહોંચાડવા ઈચ્છતા હોવ તો મોકલી પણ શકશો. ફરી મળીશું. તમારા પ્રતિભાવ અમૂલ્ય છે, મોકલી આપો. અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે? સમજુ બકરીઓ. તો સાંભળો, એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ ના શકે એટલો સાંકડો પુલ હતો.

એક વાર આ પુલ પર સામ સામે છેડેથી બે કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા. કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂર્યા. એકબીજાને ઘૂર્કીને સામ સામે ભસવા લાગ્યા, ભસવા લાગ્યા, અટકે જ નહીં. અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા.

0: ઝઘડતા ઝઘડતા પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો, આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી સજીયાળી નહોતી પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાલ દોસ્તો, તમે જ કહો કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ?
1: બકરીઓ.
0: શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાલ દોસ્તો? શું સમજ્યા?
1: ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ.
0: વાહ ભાઈ વાહ.

खरे खरो खजानो, वार्ताकार अमित गर्ग। एक दिवस पीटर ने खजानानो एक नक्शो मळ्यो। हे, हूँ साहस करीने आ खजानो शोधी काढीश, पीटर बोली उठ्यो। पीटर तो निकली पड़ियो, ते खूब दूर चाल्यो अने छेवटे एक जंगल मां पहुंच्यो। त्यां एने एक सिंह मळ्यो। तू ताकत वाळो अने बहादुर छे, पीटरे सिंह ने कह्युं। शुं तारे आवुं छे मारी साथे खजानो शोधवा? सिंह तैयार थई गयो અને પીટરની સાથે જોડાઈ ગયો। જંગલ હતું ગાઢું અને અંધારિયું। પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું। છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ગરુડ મળ્યું। તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું। તારે આવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ। ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો। પહાડ ઊંચો અને ખડકાળ હતો। સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો। ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું। થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ઘેટું મળ્યું। શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું। અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું। ઠંડી હવાના સપાટા વાગતા હતા, સામે ઘાસનું અનંત મેદાન હતું। બધા ઘેટાને વળગી પડ્યા, તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો। છેવટે ચારે રણમાં પહોંચ્યા, ત્યાં એમને એક ઊંટ મળ્યું। તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું। શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયું। પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર

0: ર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ. કાચબો માની ગયો અને પીટર સિંહ ગરુડ ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: એ ક્યાં છે?
2: બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામું જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પ્રોડક્ટ ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

વસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળું છું.
1: રેડિયો પાલનપુર, રેડિયો પાલનપુરમાં વળી જુઓ આવા ભાઈ.
0: હા, રેડિયો પાલનપુર, રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
1: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય, જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
0: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

સાયન્સ નો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ મંડે બનવા, 99 ડિગ્રી તાપમાન થાય ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થાય, જે ઘડીએ 100 ડિગ્રી તાપમાન થયું એ જ ઘડીએ પાણી છે એ વરાળ મંડે બનવા. જે પાણી ખાડામાં જતું હતું એ મંડે ઉપર ઉઠવા, જે નીચું જતું હતું એ મંડે ઉપર જવા, તરતો તરત બાફ બની જાય, વરાળ બની જાય. એમાં આત્મા છે એ કેટલાય જન્મોથી ભટકી ભટકીને આવે છે, કેનો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ કોઈને ખબર નથી. કઈ શબ્દ લાગી જાય અને કઈ વરાળ થઈ જાય. અને એ જ બન્યું, એ જ બન્યું આપણી નજીક. ક્યાં લાંબુ છે સળબંગનો ધૂણો, વેલડું છીટ્યું અને ડવાયરની દીકરી ધીમી ધીમી ધીમી ધીમી ડગલા ઉપાડતી હતી. અંતે દી હા હોય એટલું કીધું તો અમરભાઈ ધ્યાન રાખજો, આશ્રમ ઢારી જાગતી નહીં, ત્યાં નીકળ્યા રગત પી ત્યાં છે, હું 5 માળા કરી લઉં. એ ફોઈ માળા કરવા બેઠા, ધીમા ધીમા ધીમા ધીમા એ પુરાણી જોત જેમ લોખંડના પહાડ પાસે નાવડું જાય ને, સાહેબ આખો પહાડ લોખંડ નો હોય અને એની પાસે નાવડું જાય ને એટલે ફટાફટ ખીલા નીકળી અને પહાડની માલિકો ચોટી જાય ને પાટીએ પાટીએ નોખો થઈ જાય એમ એવી પુરાની જ્યોત. આશ્રમની માલિકો પગ દીધો, હુંએ તો ના પાડી દીધી પણ એને ખબર નથી હું ક્યાં જાઉં છું, એ તો ડગલા ઉપડી જ ગયા. અને ભયંકર એક રોગની સામે એક સાધુ છે, એ ગેલ કરતો હતો અને બાળકની યારે રમતો હોય ને ગેલ કરતો હતો, ભયંકર રોગ જેમાં લોહી પર વૈયા જાય એવા ભયંકર રોગની માલિકુર એ ગેલ કરતો હતો અને ડોહીને શાંત કરતો હતો. માળી બાપા એક શાંત થઈ જાવ ને, જો હું ઘા ધોઈ લઉં હમણાં લીમડાનું પાણી લઈ આવ્યો. અને તે ડોહી એમ કહેતી હતી મારા કેદાર પાસે મને કોક લઈ જાઉં ને, મારા કેદાર પાસે મને કોક લઈ જાઉં ને. અને તે સાધુ કહેતો હતો મન તારો કેદાર સમજી લે ને, ઘડીક વાર મને તારો કેદાર સમજી લે ને, માં હું તારો કેદાર જ છું. અને આ પુરાણી જ્યોતને ખબર નથી રહી અને ડગલા ઉપાડ્યા છે, ઝૂંપડીમાં પ્રવેશ કર્યો અને દેવીદાસ બાપુ નજર પડી અને રાડી નાખે, એ મહા એ બાપ બહાર બહાર બહાર બહાર, એની માખે નું ઓડવી જોઈએ, મા દીકરી બહાર નહીલા પેલા ધોઈલા. દેવીદા બાપુ એટલું કે તું માં ક્યાંથી આવો છો, બાપુ એ ખબર નથી, માં કોણ છો બાપુ એ ખબર નથી, માં તમારે એમ ક્યાં જવું છે કે બાપુ એ ખબર નથી, માં ક્યાંથી આવો કોણ છો બાપુ ખબર નથી. જેને હું કોણ છું ક્યાંથી આવું છું મારે ક્યાં જવું છે એની ખબર મટી જાય ને, એને ખાવંદ ની ખબર પડી જાય ને, ખાવંદ ની ખબર. ક્રમણમાં કરતા હા હું એ ઘણી દિવાળી જોઈ હતી, એના કરતા જાદી દુનિયા જોઈ હતી. આ કોઈ આત્મા એ ખાલી ફૂંક લાગવાની જરૂર હતી અને એ ધૂણો પાછો ચેતન થઈ ગયો, એ આત્મા જાગી ગયો પાછો.

પુરાણી જોત કે જાગૃત થઈ ગયું હોય એમ આત્મા તમારો કે મારો કેનો આત્મા કેટલી કક્ષાએ પહોંચ્યો છે કોઈને ખબર નથી. એટલે નિત્ય સત્સંગમાં રહેવું, કેદી જોત જાગૃત થઈ જાય અને કેદી આપણો બેડો પાર થઈ જાય નથી તમે જાણતા કે નથી હું જાણતો. નિત્ય સત્સંગમાં રહ્યા હોય બીનું સત્સંગ.

0: સત્સંગી
1: એક નાનકડો પ્રસંગ એનો કઈ પછી ફરી આપણે સંતવાની આ જે કઈ છે કે જાહો પણ દીવનો વાણીયો લખલો ધન બે દીકરા એક દીકરાને દીવનો વેપાર દીધો એક દીકરાને ધન આપીને કીધું કાલે તું તારી રીતે ધંધો કરી અને ખાય રત્નો દીધા હીરા માણેક મોતી દીધા અને રત્ન લઈ હીરા માણેક મોતી રહી અને વાણિયાનો દીકરો નીકળી ગયો બિલખાની માલિકો આવી અને વેપાર શરૂ કર્યો દોમ દોમ સાહેબી ધન દોલત પૈસો માયા દાતરવડ ગામની માલિકો ગોવિંદ મહેતાની દીકરીને હારે લગ્ન કર્યા દાતરવડ મંગળાવાડાની ગોવિંદ મહેતાની દીકરી એની હારે લગ્ન કર્યા દમદમ સાહેબી કુદરતને કરવું ધન દોલત પૈસો માયાનો વારસદાર હજી કુદરતે દીધો નથી ખૂબ માનતા યું કરી એમાં કોઈએ કીધું કે દ્વારકાધીશને ધજા ચડાવવાની માનતા કરી ભાગીની માલિકર હોય તો સંતાન પ્રાપ્ત થાય અને ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી ચાંદી ભારો ભારી જોખાણો અને દરેક બ્રાહ્મણ ને એક એક ચાંદી નો સિક્કો એને તે દી 84 કરી અને આ બધું એના બારોક ની ચોપડે લખેલું છે સમય જાતા દીકરાનો જન્મ થયો ફરી વાર દ્વારકાધીશ ની યાત્રા કરી રાધીના રેડ થઈ ગયો પણ જયારે દીકરો નહોતો ત્યારે નીમ લીધું તું જે સાધુ ને જમાડી અને જમવાનું એ નીમ લીધું તું દીકરો આવ્યા પછી એમ જોયું હવે પરમાત્માને દયાથી ભગવાને મને વારસદાર દીધો છે હવે મારે નીમ હું કરો તોડવું જોઈએ સત્કારી હશે સાધુને જમાડી અને હવે આપણે જમવાનું તો એકને બદલે બે માણસે નીમ લઈ લીધા અને કાળની ગતિ ન્યારી છે અને પરમાત્મા કસોટી કરવા માટે થઈ અને એક દિવસ જેદી આવ્યો

0: વાડે ગઈને લાવ્યો શેઠ છુપા વિને માં સિજદાર આબરૂદાર માણાને કેમ દઉં ભાઈ. માણા બિંદણા લઈ પવન ઢોળે હે માતમા
1: વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ
0: મોરાયું મને દુખી કરો મને એના કરતા મને હતો ત્યાં મૂકી જાવ ને હું કરવા મને દુખી કરો મારાથી આ પીડા સહન ન થતી મારી હવે હું ભૂલ છે
1: કે માટી તો અમે માણાની જમીએ ને પર માટી નહીં પ્યા
0: હું આ નથી ખાતો

બે માણા વાતો કરી, હું ઘડીક વાર તમારે રહ્યા હતો, માણાની માટી ખાઉં છું, નહીં બની શકે તો બાળ મારો કાયા પતાવી હોય એમ નથી, બાળકની માટી હોય પણ એ તમે બે માણા નક્કી કરી, નકર મને હતો ને મૂકી દઉં તમે દુખી બિલખાનું નગર છે નિરાત થઈ ઓહરીને પેરે બેહી ગયું છે, નિરાશ થઈ બેહી ગયો. નાદગતના પટમાંથી જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે માતૃશક્તિ આગળ આવી છે, જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે, નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની ડાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા, તેથી 18 હાથની માર્ક હથિયાર ધારણ કરીને આદિ નારાયણ ચામુંડા બનીને ધરતીના પટમાં થયા. આ વાત તમને પૌરાણિક લાગે, કાલ હવારે નવડાની મલિક દીદી જેસલ હિંમત હારી ગયો હતો, તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારી જાડે જા ધર્મ તારો સંભાળ તારી બેડીને બુડવા નહીં દઉં એમ તોરણ કહે છે. માલદે જતી મારા ગુઈલો તેથી રૂપા દે કીધું તો કાપન કેણરે બતાવ્યો રાહુલ માલા તો મારા જૂના જુગના જોગી. હા આ શક્તિ છે, આ તાકાત છે, કીડીથી માંડી અને બ્રહ્મા પર્યત સૌ કોઈને ઈશ્વરે શક્તિ દીધી છે. પશુ પંખી જીવ જંતુ તમામને આ શક્તિ આપી છે, પણ ફરક એટલો છે કે પશુ પંખી છે બે જ રીતે પ્રયોગ કરે છે, ખોરાક ગોતવામાં અને પોતાની કાયાને બચાવવામાં, એને એને ત્રીજો પ્રયોગ કરતા નથી આવડતો, એ ખોરાક ગોતવામાં અને એક પોતાની કાયાને બચાવવામાં. એ માણસને એથી વધારે આપી છે, બીજાનું પરહિત કરવા માટે થઈને તારી શક્તિનો પ્રયોગ કર. નિરાહ થઈને વાણીઓ બેહી ગયો, ચંગાવતી આવીને એટલું કીધું શેઠ કેમ ભાંગી પીડ્યા,

રૂપિયા દઉં તો દીકરા કોણ દે? દેવો નહીં દીકરા વાલા, પૈસા તો આગળ ખર્ચું, પણ ચંગાવતી કોઈ દીકરો થોડું દે.

સગાળતા ના ઘરમાં રહી થાય એક સરો સીધે સીધો નિહાળે લઈ ગયો. ભણતો તો છોકરો ને જ બોલાવ્યો, એ છોરા અહીંયા આવ્યો

0: મરક મરક મરક દાંત કાઢી અને ચેલ્યો બાબા. ચંગાવતી નું ધાવણ ધાવી મોટો થયું. મહાત્મા શું વાત છે, એક બનાવટી સાધુ આવ્યો છે, તારું માંસ માગે છે, કેમ
1: કઈ ભાગું તો મારી ભૂમિકા લાદે
0: ધરતી ગોટો ખવડાવી દે.

ગાડી નિહારીમાં આવીને મીંડો પાટી દફતર બંધ કરવા શિક્ષકે કીધું, એ તેલૈયા આજે રજાને વાર છે, ના હું કરો ઝપટ ઝપટ થી પેન પાટી દફતરની માલિકો નાખી અને માસ્તર સામો જઈને એટલું કીધું,

મારા માવતર

અને ભણતો ગણતો એ આવ્યો તે લઈયો અને લાગ્યો સાધુને પા

છું, કદાચ હાથ રૂજી જાય, કટાર લીધી ભાઈ, એ માં મટી અને મદણી થઈ ગોઠણિયા વાર્યા. જાન જોડતા હોય એમ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95.

4 96 88 9 5 1 2 99 6 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 96 88 9 5 1 2 99 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમવી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 એફએમ ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, 16 જૂન મહાપર્વ છે, રથયાત્રા. તો એના વિશે માહિતી તમારી સમક્ષ શેર કરું છું. બે પૂર્તિઓ ધર્મદર્શન અને ધર્મલોક દિવ્ય ભાસ્કર ને ગુજરાત સમાચારમાં સુંદર હકીકતો રજૂ કરી છે, જે આપની સમક્ષ મારા શબ્દોમાં રજૂ કરું છું. આવો, રથયાત્રા લાકડાની પસંદગીથી રથની બનાવટ સુધીની તૈયારી. પુરીની જગન્નાથ રથયાત્રા આખા જગતમાં પ્રસિદ્ધ છે. આપણે તેને મોટે ભાગે તો અષાઢી બીજે યાદ કરીએ છીએ, પણ તેની તૈયારી મહિનાઓ પહેલાં શરૂ થતી હોય છે. રથ બનાવવા માટે ઉડીસાના 10 પલ્લા જંગલોમાંથી લાકડા પસંદ કરવામાં આવે છે. મંદિર અને વન વિભાગ મળીને એ કામ કરે છે. એવા વૃક્ષો પસંદ કરાય છે જેમાં કોઈ પક્ષીનો માળો ન હોય,

ભગવાનનો રથ બનાવવા કોઈ પક્ષીને બેઘર કરી ન શકાય. કાષ્ટ પસંદગીની પ્રક્રિયા વસંત પંચમીના પવિત્ર દિવસે શરૂ થાય છે. ત્રણેય રથ માટે 1250 મીટરથી વધારે કાપડની જરૂર પડે છે. એનું ભરતકામ, કલરકામ વગેરે કામગીરી પડદા પાછળ રહીને સ્ત્રીઓ કરે છે. રથયાત્રા ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત કળાનું સંરક્ષણ પણ કરે છે, કેમ કે કેટલીય કળા કારીગરી રથ તૈયાર કરવા માટે કામે લગાડાય છે. રામનવમીના દિવસે અંદાજે 800 જેટલા લાકડા મંદિર સુધી પહોંચે છે, ત્યારે તેને રથખાલા કહેવાતા સ્થળે રાખવામાં આવે છે. એ પછી અખાત્રીજે પૂજારીઓ તેની પૂજા અને હવન કરીને રથનું કામકાજ આરંભ કરાવે છે. મુખ્ય પૂજારી સોનાની કુહાડી વડે કામ શરૂ કરાવે છે. મુખ્યત્વે 5 પ્રકારના કારીગરો કામે લાગે છે. સુથાર, જેને મહારાણા કહેવામાં આવે છે, રથના મુખ્ય નિર્માણ કરતા છે. ભોઈ, ભારે લાકડાની હેરાફેરી કરનારા. લુહાર એટલે કે કમાર, રથનું લોખંડ કામ કરે છે. ચિત્રકારો, રથના લાકડા પર રૂપ કારીગરી અને ચિત્રકામ કરે છે. દરજી, રથના છત્ર બનાવવા માટે વિશેષ સીવણ કામ કરે છે. રથનું મુખ્ય માળખું તૈયાર થયા પછી તેની ચારે બાજુ લાકડામાંથી કોતરેલા દેવી દેવતા સ્થાપિત કરવામાં આવે છે. ભક્તિના પૈડા ઉપર દોડતો ભારતીય સંસ્કૃતિનો મહા ઉત્સવ એટલે રથયાત્રા. અષાઢ સુદ બીજના દિવસ આવે એટલે સમગ્ર ગુજરાત અને જગન્નાથપુરી ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. રસ્તાઓ પર હજારો લોકોની ભીડ હોય છે. જય જગન્નાથના ગગનભેદી નાદો ગુંજતા હોય છે અને ભગવાન પોતાના ભક્તોના દ્વારે પધારે છે. આ જ છે રથયાત્રાનો વૈભવ. રથયાત્રાનો સૌથી મોટો હેતુ એ છે કે ભગવાન માત્ર મંદિરમાં બિરાજમાન નથી રહેતા, તેઓ પોતાના ભક્તો સુધી સ્વયં પહોંચે છે. સામાન્ય રીતે ભક્ત ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે, પરંતુ રથયાત્રામાં ભગવાન પોતે ભક્તોના ઘરે ઘરે દર્શન આપવા નીકળે છે. રથયાત્રા એ ભગવાનની અપરંપાર કરુણા ભાવનું જીવંત પ્રતીક છે. આપણું જીવન પણ એક યાત્રા છે. આ યાત્રામાં ક્યારેક સુખ મળે છે, ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના જીવનનો સારથી ભગવાનને બનાવે છે તેનું જીવન અંતે મોક્ષ તરફ જ આગળ વધે છે. રથયાત્રા આપણને એક બીજો મહત્વનો સંદેશ પણ આપે છે. ભગવાનના રથને હજારો લોકો મળીને ખેંચે છે. તેમાં કોઈ પૂછતું નથી કે કોણ ધનિક છે અને કોણ ગરીબ, કોણ ઊંચી જાતિનો છે અને કોણ નીચી જાતિનો. ભગવાનની સાથે દરેક ભક્ત સમાન છે. આ સમાનતાનો સંદેશ આજે પણ એટલો જ જરૂરી છે જેટલો પ્રાચીન સમયમાં હતો. જીવનમાં આપણે ઘણીવાર ભગવાનને યાદ કરીએ છીએ, પરંતુ જ્યારે સંકટો આવે ત્યારે વધુ યાદ કરીએ છીએ. પરંતુ રથયાત્રા યાદ અપાવે છે કે ભગવાન સાથેનો સંબંધ માત્ર સંકટ સમયનો નહીં, પરંતુ દરેક ક્ષણનો હોવો જોઈએ. જે હૃદયમાં ભક્તિનો રથ સતત ચાલે છે ત્યાં શાંતિ, આનંદ અને આત્મબળ ક્યારે ખૂટતું નથી. રથયાત્રામાંથી મળતા અમૂલ્ય જીવનપાઠ. રથયાત્રા વર્ષમાં માત્ર એક દિવસ ઉજવાતો ઉત્સવ નથી, તે જીવનને સાચી દિશા આપતું મહાન સંદેશ છે. જો આપણે માત્ર રથને જોતા ન રહીએ પરંતુ રથયાત્રાના રહસ્યને સમજીએ તો જીવનમાં ઘણા પરિવર્તનો આવી શકે છે. એક ભગવાનને હૃદયમાં સ્થાન આપો. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સ્વયં ભક્તોના દ્વારે આવે છે. આ દ્રશ્ય આપણને શીખવે છે કે ભગવાન કોઈ એક સ્થાનમાં સીમિત નથી. જે હૃદય પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હોય છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. જો આપણું મન શુદ્ધ હશે, વિચાર સારા હશે અને જીવનમાં સદાચાર હશે તો ભગવાન આપણા હૃદયમાં આવીને સદાયને માટે રહેશે. બે, રથની સાથે સાથે જીવન રથને ભગવાન તરફ ખેંચો. હજારો લોકો મળીને ભગવાનનો રથ ખેંચે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે આપણા જીવનનો રથ પણ ભગવાન તરફ ખેંચી રહ્યા છીએ? જો આપણું મન કામ ક્રોધાદી દોષોમાં ફસાયેલું હોય તો ભગવાનનો રથ ખેંચવાથી પહેલાં પોતાના મનને શુદ્ધ કરવું જરૂરી છે. જો દોષોને હટાવીશું તો આપણો જીવન રથ ભગવાન તરફ ખેંચાશે. ત્રણ, એકતા સૌથી મોટી શક્તિ છે. રથયાત્રા ત્યારે જ આગળ વધે છે જ્યારે હજારો હાથ એક સાથે દોરડું પકડે છે. તો દરેક વ્યક્તિ પોતાની દિશામાં ખેંચવા લાગે તો રથ આગળ વધી શકે નહીં. આપણો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પણ આવું જ છે. જ્યાં એકતા છે ત્યાં પ્રગતિ છે, જ્યાં અહંકાર છે ત્યાં વિખવાદ છે. તેથી જીવનમાં સુખી થવા માટે સૌહાર્દ ભાવ કેળવવો જોઈએ. ચાર, ભગવાનના માર્ગમાં નમ્રતા જરૂરી છે. રથ જેટલો ભવ્ય હોય તેટલો તેના ખેંચતારે બધાની સાથે મળીને નમ્ર બનીને રથને ખેંચવો પડે છે. તેમ જીવનમાં પણ બધાની સાથે મળીને કાર્ય ના કરીએ, અહંકાર રાખીએ તો ભગવાન સુધી પહોંચી શકાતું નથી. પાંચ, જીવન રથના સારથી ભગવાનને બનાવવા. જેમ રથને યોગ્ય દિશામાં લઈ જવા માટે સારથી જરૂરી છે, તેમ જીવનને સાચા માર્ગે લઈ જવા માટે ભગવાનનું માર્ગદર્શન જરૂરી છે.

દાનપદ પ્રતિષ્ઠા અને બુદ્ધિ જીવનને સફળ બનાવી શકે, પરંતુ શાંતિ અને મોક્ષનો માર્ગ ભગવાનના આશ્રયથી જ મળે છે. તેથી આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ, જીવન રથના સારથી ભગવાનને બનાવવા જોઈએ. આપણા જીવનનો રથ ક્યારેક કામનાઓ તરફ દોડે છે, ક્યારેક ક્રોધ તરફ, ક્યારેક અહંકાર તરફ અને ક્યારેક સ્પર્ધાની આગમાં ફસાય છે. પરંતુ જ્યારે જીવનની લગામ ભગવાનના હાથમાં સોંપી દઈએ છીએ, ત્યારે જીવનમાં શાંતિ, સ્થિરતા અને સાચો આનંદ અનુભવાય છે. રથને ખેંચવા માટે હાથની શક્તિ જોઈએ, પરંતુ જીવનના રથને ભગવાન સુધી પહોંચાડવા માટે હૃદયની ભક્તિ જોઈએ. રથયાત્રા પૂર્ણ થવા માટે આવે છે ત્યારે ભગવાનનો રથ પોતાના સ્થાન પર પાછો આવે છે. રસ્તાઓ પરથી ભીડ ઓછી થઈ જાય છે, જય ઘોષ શાંત થઈ જાય છે અને ઉત્સવ પૂર્ણ થઈ જાય છે. પરંતુ એક પ્રશ્ન આપણા દરેક માટે રહી જાય છે. કયો પ્રશ્ન? ભગવાનનો રથ માત્ર શહેરમાં ફર્યો કે આપણા હૃદયમાં પણ ફર્યો? જો રથયાત્રા માત્ર જોવા માટેનો ઉત્સવ બની રહે તો તે એક દિવસનો આનંદ પ્રાપ્ત થશે, પરંતુ જો તેના સંદેશને જીવનમાં ઉતારીએ તો તે આખા જીવનનું માર્ગદર્શન બની જાય છે. ભગવાન જગન્નાથજી આપણને શીખવે છે કે જીવનમાં ગતિ હોવી જોઈએ, પરંતુ ગતિ સાથે દિશા પણ હોવી જોઈએ. દિશા વગરની ગતિ માણસને થકવી નાખે છે. જ્યારે ભગવાન તરફની દિશા જીવનને ધન્ય બનાવી દે છે. આજના યુગમાં માણસ પાસે સુવિધાઓ વધી છે પરંતુ શાંતિ ઘટી છે, સંપત્તિ વધી છે પરંતુ સંતોષ ઓછો થયો છે, સંબંધો વધ્યા છે પરંતુ આત્મીયતા ઘટી છે. આવી પરિસ્થિતિમાં રથયાત્રા આપણને યાદ પાવે છે કે સાચી સમૃદ્ધિ ભગવાન સાથેના સંબંધમાં છે. રથયાત્રા આપણને સેવા પણ શીખવે છે. હજારો લોકો કોઈ સ્વાર્થ વગર સેવા કરે છે, કોઈ પાણી પીવડાવે છે, કોઈ સફાઈ કરે છે, કોઈ વ્યવસ્થા સંભાળે છે. ભગવાનને સૌથી પ્રિય એ જ ભક્ત છે જે નિઃસ્વાર્થ ભાવથી સેવા કરે છે. ચાલો આ રથયાત્રાના અંતિમ પવિત્ર સ્વરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં સંકલ્પ કરીએ કે જીવનમાં સદાચાર અપનાવીશું, માતા પિતા ગુરુ અને ભગવાનનો આદર કરીશું, સેવા સત્સંગ અને સંયમને જીવનનો આધાર બનાવીશું અને રોજ સોળો સમય ભગવાનના સ્મરણ માટે જરૂર કાઢીશું. આવો આ વર્ષે રથયાત્રાનો મહોત્સવ એક દિવસ માટે ન ઉજવીએ, પરંતુ આપણા જીવનને પણ ભગવાન તરફની યાત્રા બનાવીએ. હવે એક નાનકડી વાત કરી લઉં. અગાઉ એ વાતનો ઉલ્લેખ કરેલો ભૂલાતી જતી ભારતીય રમતો કાજલ ઓઝા વૈદ્ય સસ માય સ્પેસમાં વાત કરી છે, પણ એ વખતે સમય ઓછો હતો એટલે હું થોડીક જ વાત કરી છે. પણ હવે હું સિદ્ધિ ભૂલાતી જતી રમતો જે અત્યંત આપણી રમ્યા હશે એના વિશે સાંભળ્યું હશે અને બાળકો પણ કદાચ એકાદ બે રમત રમતા હશે વેકેશનમાં. તો સિદ્ધિ રમત ઉપર જાઉં છું. જૂની ભારતીય રમતો નસીબના મહત્વની સાથે મનોરંજન પણ હતી, સાથે બુદ્ધિકર્મને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. હવે આજે તો બધું સેલફોનમાં સમય ગયું છે. કદાચ જૂની પેઢીને યાદ હોય તો બોર્ડ ગેમ્સ રમવાની વેકેશનમાં ખૂબ મજા આવતી, વ્યાપાર, સાપસીડી, ચોપાટ અને કોડીની રમતો સાથે ઉજવાતી બપોર. આજના બાળકો આજે ફોન રમે છે એમાંથી કેટલીક રમતો જુગાર તરીકે પણ રમાય છે. ત્યારે આ સાપસીડી કે ચોપાટની રમતોનું ઓરિજિન શું હતું, એ ક્યાંથી શોધાય અને કેવી રીતે શરૂ થઈ એ જાણવું રસપ્રદ બની રહેશે. 13મી સદીની આસપાસ હિન્દુ જૈન શિક્ષકો દ્વારા સાપસીડીની રમત બનાવવામાં આવી. એનું મૂળ નામ મોક્ષપટમ અથવા જ્ઞાન ચોપડ હતું. એ સમયે આ રમત માત્ર મનોરંજન માટે નથી, આ રમત રમતી વ્યક્તિ વ્યક્તિ જીવનમાં મોરલ અથવા ધાર્મિક અને નૈતિક બાબતો શીખવવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હતો. સાપ એટલે અવગુણો જેમ કે અહંકાર, કપટ, જૂઠ, લોભ અને મોહ. સીડી એટલે સારા ગુણો, વિનમ્રતા, ભક્તિ, કરુણા અને સત્ય. જ્યારે જ્યારે સીડી ઉપર લઈ જાય ત્યારે એમાં લખેલા સદગુણોથી માણસ બાળક પણ સમજી શકે. સદગુણો વ્યક્તિને ઉપરની તરફ લઈ જાય છે. જ્યારે સાપના મોઢે અહંકાર ઉપર પગ મૂકવાથી વ્યક્તિનું પતન થાય છે. એ પણ શીખવા મળતું હતું કે જીવનમાં ઊંચાઈ મેળવવા માટે એક એક પગથિયું ચડવું પડે છે. તો સરસરાટ આવે છે. એવી જ રીતે ચોપાટ, ચોપડ જેવી રમત પણ મહાભારતના સમયથી ચાલી આવતી અત્યંત પ્રાચીન રમત છે. પાંડવ કૌરવો જે જુગાર રમ્યા એ આ ચોપાટ છે. ભાગ્ય અને બુદ્ધિ બંનેની જરૂરી છે. કોઠી કે પાસો કદાચ ભાગ્યથી આંકડા બતાવે, પરંતુ ગોટી ક્યાં અને કઈ રીતે ચલાવી એમાં બુદ્ધિની જરૂર પડે છે. એ સમયથી જ ચોપાટ પર જુગાર પણ રમી શકાતું. ચોપાટની રમતમાં રાજકારણ અને કૂટનીતિનું શિક્ષણ મળતું. ગોટી બચાવી, મારવી, આગળ વધારવી કે સમય પૂરતા ત્યાં જ અટકી જવું, આ બધું રાજનીતિ અને જીવન સાથે જોડાયેલું જ્ઞાન હતું. મોટા મોટા રાજકુમારો ચોપાટ શીખવવા માટે ખાસ શિક્ષકો રાખવામાં આવતા. રાજનીતિના નિયમો, એક રાજાની ફરજો અને અધિકારો વિશે પણ રમતની સાથે જ શીખવવામાં આવતા હતા. શતરંજ અથવા ચેસનું મૂળ ભારતીય ચતુરંગમાં છે. હાથી, ઘોડા, રથ અને પગે ચાલતા સૈનિકો મૂળ આ ચાર પ્રકારના પ્યાદા હતા, જેમાં રથમાંથી ઊંટ બનાવવામાં આવ્યા. મોગલોએ આ ફેરફાર કર્યો કારણ કે ઊંટ એમને માટે બહુ મહત્વનું પ્રાણી.

0: હતું, શતરંજ શીખવે છે કે રાજા ઘેરાય તો હાર થઈ જાય, એટલે રાજા મહત્વનો છે પણ સૌથી શક્તિશાળી નથી. શતરંજમાં નાનકડો સૈનિક પણ આખી રમત બદલી શકે છે. તો બીજી તરફ ઉતાવળે રમત રમવાથી 100% હાર થાય. લાંબુ વિચારીને સામેવાળો શું રમશે એની પણ જેને કલ્પના આવી શકે એ જ શતરંજનો ઉત્તમ ખેલાડી બની શકે. શતરંજની રમતમાં સામેવાળાની ચાલ સમજીને એનું મન કે મગજ વાંચીને રમત રમવાની કળા માણસને પોતાના જીવનમાં કઈ રીતે વર્તવું એ શીખવાડે છે. રોજરોજની જિંદગીમાં આપણે જે રીતે જીવીએ છીએ એમાં રમવી પડતી રમતોમાં શતરંજ આપણને આપણા પ્યાદા કઈ રીતે બચાવવા અને જરૂર પડે ત્યારે અન્યના પાંદા કઈ રીતે મારવા એ બંનેનું શિક્ષણ આપે છે. જે માણસ ગુસ્સામાં અને ઉતાવળે નિર્ણય કરે છે એ શતરંજ તો ખરાબ ખેલાડી પુરવાર થાય છે. ત્યારે સમય લઈને સામેની વ્યક્તિની માનસિકતા સમજીને ચાલ ચાલતો માણસ હંમેશા યોગ્ય પગલાં ભરી શકે છે એ શતરંજમાંથી શીખવા મળે છે. જૈન અને બૌદ્ધ પરંપરામાં અષ્ટપદનું મહત્વ હતું. માનવામાં આવે છે કે અષ્ટપદ જીવનની યાત્રા માનતી રમત છે. એક બોર્ડ ગેમ તરીકે અહીં નિયમ અને સંયમનું શિક્ષણ મળે છે. દરેક પગલું કર્મ છે અને અંતિમ ગંતવ્ય આત્મજ્ઞાન છે એ વાત અષ્ટપદ શીખવે છે. જાગૃતિ જ આ રમતનું મુખ્ય ધ્યેય છે એમ જૈન અને બૌદ્ધ પરંપરાને દ્રઢ માન્યતા હતી. રમતની સાથે સાથે કર્મની અવેરનેસ અને યોગ્ય અયોગ્યની સમજણ અષ્ટપદનું મુખ્ય લક્ષણ છે. ગંજીફા અથવા ગંજીફા તરીકે ઓળખાતી કાર્ડ ગેમ મોગલ અને રાજીવ સંસ્કૃતિમાં લોકપ્રિય હતી. સૂફી સંતોએ ગંજીફાને જીવનમાં બ્રહ્મ સાથે સરખાવ્યા. ગંજીફા અથવા કાર્ડની રમત શીખવે છે કે સત્તા અને પૈસો ક્ષણિક છે. આપણે અનેક વાર સાંભળેલી કહેવતમાં એક પાનું ક્યારે પલટાઈ જાય એની ખબર ન પડે. ગંજીફાની રમત પરથી આપણે ખબર પડે કે સામેવાળો જોઈતું પત્તું ના આપે કે આપણે કોઈનું પત્તું દબાવી રાખીએ એથી હાર કે જીત થતી નથી, બલકે પત્તું ન મળે તો અટકી જવાને બદલે સમય વર્તીને બાજી બદલી નાખવામાં ડાપણ છે એ વાત આપણને ગંજીફા અથવા કાર્ડ ગેમમાંથી શીખવા મળે છે. ટૂંકમાં જૂની ભારતીય રમતો નસીબના મહત્વની સાથે મનોરંજન પણ હતી, સાથે સાથે બુદ્ધિકર્મને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. જીતવા માટે ન રમવું બલકે જીવનમાં શીખવું એ આપણી જૂની રમતોનો સંદેશ હતો. અહીં હું મારી વાતને વિરામ આપું છું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ટાટ ચમકી, બીજી તરફ ખેતરમાં ઘઉં ચણાનો પાલો. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભવાઈ. સ્વાગત છે તમારું આજના એપિસોડમાં. વાત કરી રહ્યા છીએ પન્નાલાલ પટેલ દ્વારા માનવીની ભવાઈની, કે જેમાં પન્નાલાલ પટેલ એમના મુખ્ય પાત્ર કાળુના જીવનની અંદર એવી અસમંજસ લાવે છે અને કાળુ આ અસમંજસમાંથી કેવી રીતે પોતાના ભવને પાર ઉતારે છે એ જાણવાનું છે. લોકોએ તલ વાટી અને ખંખેરી લીધા ને ચાર ચારે લૂંટ માળે ચઢાવી. વીરો ઉતર્યો, મૂકીને બાણે ઠાકોરના ઘોડા હણહણ્યા. ઠાકોરના ભાયા દીપુભા ઘેર ઘેર ફરી વળ્યા. હેડોભા, અમારી હવે સંભાળ કરો, પરોણે ઘર પૂછે છે. 60 વર્ષના એ દુબળા પાતળા કાંઠાવાળા ઠાકોર એ કાબર ચિત્રા વાળવાળી ભરેલ દાઢીને કાન તરફ ઊંચે ચડાવતા અને મૂછોને વળ

રહેલી મોતી જેવી ચમકતી આંખોને નચાવતા ગામ લોકોથી હસ્યા વગર ના રહેવાતું. નવા જુવાનિયાઓને ઓળખી રહ્યા હતા. આ કોણ બા? ઓહોહો, મારા વાલાભાઈનો મોટિયાર કાળિયો. ઓહો શંકર, આ તારો મોટિયાર કે નાનિયાર? ત્યારે તો તું અમારી ભણીએ ચડ્યો લાગે છે. 25 વર્ષે બે બૈરા તો 50 વર્ષે તો મારી પેઠે ચાર જ થવાના. લે આવ આવ, આપણે બે સમદુખી સુખ દુઃખની વાતો કરીએ. એક બૈરીવાળા આ કાળિયા સરખાને શી ખબર પડે? એ તો રામબાળ વાગ્યા એ જ જાણે. તે ત્યાંથી વળી ઘોડાના ઘાસ માટે ચમારને બોલાવવા જતા દીપુભાને વાતમાં લપેટી લીધા.

જો દીપુબા, ચમારને જોડતા નકર એ બિચારો તમારી રીસ એ બૈરા ઉપર ઉતરશે, ને બૈરું છોકરા વાળી હશે તો છોકરા ઉપર, ને વગર છોકરા વાળી હશે તો બોલ જો કાળું, વગર છોકરા વાળી કના ઉપર રીસ ઉતારે વારું? કાળું શું જવાબ આપે? પણ ઠાકોરના આગ્રહને વશ થઈને કેવું પડ્યું, આદમી ઉપર બાપજી, ના ના તું કાચો છે, ઘણો કાચો, કેટલા છોકરા છે તારે? એકે નથી શંકર, તો પછી બૈરું કોક ભલું? રામો બોલી ઉઠ્યો, નામે તે કામે ભલી છે બાપજી, બાકી બોલવા ચાલવામાં તો, ને હસી રહ્યો, સમજી ગયો પટલાણીઓ મારાથી કંઈ અજાણ નથી, પણ હા જો હું તને કહું ત્યારે નછરવું બૈરું પોતાના ઉપર જ રીસ ઉતારે

બાપુની વાત બધાને ગળે ઉતરી. વાત તો સાચી ને આમ તડકા મારતા અને અમલ કોસંબા ઘૂંટાવતા, હથેળી પર હથેળી પી જતા ને ગામ લોકોને હાથમાં લઈ પીવરાવતા, ઠીક ગણતા ઘરનું નોતરું ઝીલતા ને કંસાર ચૂરમાં જમતા. છેલ્લે દિવસે ગામનો એ 50 ઘરનો વજે લઈને કોઈના 5 મણ દાણા તો કોઈના 10 મણ એમ 250 મણ દાણા પહોંચાડી દેવાનું કહી દીધેલું. 3-4 આવતે વરસ આવજો, કાંઈ છોકરા મારી ના ખાય છે એમ કહી ચોપાડમાં 2 આંકડા પાડી બિસ્તરા બાંધ્યા. પેલી પંખાળી ઘોડી પર મખમલના દળીજી મંડાયા, તંગ ભીડાયા ને લગામો ચડી. જાંપા સુધી વળાવવા આવેલ ગામ કોઈ સ્વજનને વિદાય આપતું હોય ને તેમ ઠાકોરના રસાલાને વિદાય આપી. સૌના રામ રામ ઝીલતા ઠાકોરે પખાળીને એડી મારી. થાળીમાં મગ નાચે એમ નાચતી ઘોડી ગામ લોકોને જોઈ રહી. અરે કાળુ સરખાય, શું તારું પાણી છે ઘોડી? ભીન સામે મારી મેલી હોય તો ભીંત વીંધીને આર પાર નીકળી જાય એમ કહેતા ગામ તરફ વળ્યા. ઠાકોરની પખાળી ઘોડી છૂટીને લેણદારોના પૂઠી તથા ઘોડા આવી બંધાયા, નામા થવા માંડ્યા. 3-4 વર્ષના વ્યવહાર લખાયા, વંચાયા અને આંકડા મુકાયા. જમા પાસામાં ઘીના માલપા કાળુ કહેતો હતો તેમ ખરા ખોટા રામ જાણે ને પ્રાંત કળશી બંધ અનાજ મંડાયા, પાકેલા અને પાકવાના, કોઈના ઘરેણા મંડાયા તો કોઈના ખાતે ખરીદાયા, ને એ ઘેર ઘેર લાડુના જમણ જમી ગામને પોઠીએ ધાન ઘી ભરી પંથે પડ્યા. આ તરફ ગેડી દડાની રમત રમાતી અને ઉત્તરાયણ પણ આવી ગઈ, સાથે સાથે શિશિરમાં ડોલતા એ મોલના લીલુડા લુગડાએ લેતી ગઈ. વસંતે પીળા પાનેતર પાથર્યા ને એ ફાગણી વાયરા ફટકારી દીધા. એક તરફ પાકેલા મોલ ઉપર દાતરડા પર્યા તો બીજી બાજુ હોળીના ઢોલ ધમક્યા. લોકોએ 2-4 દિવસ માટે દાતરડા હાલરા અને પડતા મૂક્યા. સ્ત્રીઓએ છાણ માટીના પાગ ઉડાડ્યા અને પુરુષોએ દાંડિયા લઈ ઘેર માંડી. ડુંગરીએ ડુંગરીએ ગામે ગામ ઢોલ ધંધાણ્યા. હોળીની એ જાળો વીજળાઈ અને એ પેલા ગાંડા તૂર બનેલા ઘેરૈયાઓની ઘઉં ચણાના ખડા લેવાયા અને તીરની જેમ ઉતરી ગયેલા આસપાસના એ ગાળાના બ્રાહ્મણો વિધવાઓ 2-4 ખડા અપાયા, વસવાયા અને પાક પ્રમાણે સુખડીઓ ભરી આપી. વાણિયાઓને ચોપડે મંકાઈ ચૂક્યા હતા અને એમના કોઠારે પહોંચ્યા હતા. વધારાના કોઠીઓમાં રખેડાયા હતા. કાળું કુદર સરખા પોણા ભાગના ગામે તો વગર રખેડે જ નાખ્યા હતા. ખાવ તોય ને રખેડી મેલો તોય

અને લાંબા દિવસો શરૂ થયા. એવી લાંબી ઠંડે કલેજે મુસાફરી ખેડતી સાધુ બાવાઓની જમાત ગામે ગામ તંબુ તાણતી ને ઊંટ હાથી સાથે પડાવ નાખતી. લોકોને હાથે સો સાથે ઇધર દેગા ઉધર મિલેગા, પૂર્ણે પાપ ઠેલાય માટે. અને એમ કાળી રોટી ને દૂધપાક જમતી ગઈ ને આશીર્વાદ સાથે કપાળે રાખ જોડતી ગઈ. એક પછી એક નીકળી કાશી મથુરા અને વડોદરાના પંથે. કોઈને કોઈ ગામ લગ્નની શરણાઈઓ વાગી. રણછોડમુખી સરખા પૈસાદાર ગણાતા ઘરની સ્ત્રીઓએ મંજૂસમાં તરેડિયા ટૂંપિયા અને નવા લુગડા કાઢ્યા. કોઈ પહેરી ઓઢીને ફૂલ્યા તો કોઈ આંખે મેશ આંજીને ગાણા ગાઈને ભાન ભૂલ્યા. એમ લગ્નના એ ત્રણ દિવસ જુવાન જીવતીઓએ જાણે જોવનાઈના ગાંડી ભાંગ પીધી. ડોસાઓએ અફીણના વાટકા ગોળ્યા ને ચોથે દિવસે ઘંટી પર ફાળ્યું નાંગતા કાળુએ કહ્યું, વિવા ઉઠ્યો ને થાંભલે મોડ. પણ ત્યાં તો પરમા ડોસાના બારમાં ને લગ્નનું સાટું ભાગ્યું. ચોખડે ચોખડે નોતરા મોકલાયા. 500 વર્ષના મોત ઉપર લગ્નના ગીત ગવાયા. અને એ બે દિવસ માટે. ત્રીજી સવારે તો 80-80 મણના 8 કુલ્લા ખાલી કરી પેલું 3,500 માનવી પરમા ડોસાનું કારજ ઉકેલવા આવેલા શેઠે કહ્યું, પટેલભાઈ 20 મન ઘી ઉડાડીને પૂંછડે હાથ લૂંચતા લૂંચતા હેડતા થયા. ઉનાળું રવ રવ થવા લાગ્યું. વૈશાખી વંટોળ ઉપડે. છૂટા છવાયા આણા પીણા થયા ને કોઈ ગામ બારોટની કુકરીઓને આવીને ચડી. ખમ્મા બાપ ખમ્મા રંગ તે માત પિતાને. આવો બાપ લાવો, બાપા લાવો, દીકરાની નામ લખાઈ આપો. તમે તો જાડી પછેડી વાળા, કચ્છના રણમાં જવું ને ભીડ પડે પાણી બાંધી લઉં એવો સાદલો લાવો. કાળ દુકાળ પડે ને ચાર આંચળે ચાર છોકરા જીવે, આખો દન બચાક બચાક કરે એવી પૂરી પટાસ ભેંસ લાવો. મારા ગામમાં જતા જ છોકરા રડા રોડ કરી મળે, ભાગો ભાઈ ભાગો હાથીનું બચ્ચું આવ્યું એમ એવી ભેંસ આપો. ને આ બારૂટ પણ લાકડા પ્રમાણે પાડતા પાડતા ચાલતા થયા.

આ ખેંગાર પણ ખીલમાં ઉતર્યા. આ લોકોને પેલા રંગલોને રંગલી જ ગમ્યા. અચકળ કરતા અને આંખો ઉલાળતા રંગલીના રૂસણા તો વળી પેલા માજ મતારના મનામણા, છોકીઓના સાલ ને તકરાર તો રંગલાના પર સ્ત્રીને નાદે ચડી જવા. રામા જેવાએ તો કહ્યું, પર ખરું બેટા, રંગલો રંગલી જ રંગ રાખે ત્યારે જ છે. લોકોને તો આ જ ગમે. કેમ ના ગમે? કાળું બોલ્યો, તારી વાત મને તે સારી લાગે, તે જોતો નથી? રંગલી ગાલે રંગલો બચી કરે તો પણ હોઠ આપણા ભીના થાય, તો પણ હોઠ આપણા જ ભીના થાય. ને પેલા બહેરાના ગાલ, ત્યાં જઈને કોઈ આવી રંગલીને બદલે ગાલે ચમલિયા નથી ઉઠ્યા? ભવાયાના નાયક બોલો અંબે માત કી જાય એવો પડઘો પડી રહેતા ઉમેર્યું, હવે લાડવાનું કોણ કે? અને એમ ગામે ગામ લાડુ જમતા પહેલે ખોળે પુત્ર જન્મ્યાની વાસણ કુસણમાં ભેટ લેતા, નવી વહુવારો પાસેથી સાડલા પડાવતા, ને આમ જતી વખતે પડેલા મૂકેલા ગામડા ઉજવતા ઉજવતા વળતી થયેલી ભૂંગળોના નાદ એ વતન તરફ વાગી રહ્યા. ગામો ગામ થઈ રહ્યું હતું. કોઈ ગામમાં વળી ઉપલી ઉતાવળના પડઘા પાડતા સાચા મોજ ભૂતાવળ મોતી છડા દેવ, તો વળી બળિયાદેવને નામે ફોળા અજ્ઞાન લોકો પખાજ તથા કાસિન જોડાને તાને રમી રમીને લોકો ખાડા પાડ્યા. કોઈએ બંગડી બલોયા નંદ્યા તો કોઈને કેડિયા ફાડ્યા, ને પણ પોતાની ઈચ્છા પ્રમાણે. નારિયળ તો વળી બકરું કુકડું લઈને વાવાઝોડા સાથે વિદાય થયા.

આવે તો પછી દૂરીને નટ એ દોર્યા ચડ્યા વગર કેમ રહે? આ સિવાય મોરલી વગાડતા, નાગ ડોલાવતા, મદારી તો ભવિષ્ય ભાગતા રંગા સ્વામી નીકળી પડ્યા. ઉપરાંત તલવાર, ભાલા, ભલોડા વગેરે બનાવતા લુહારિયા ને ઘેર ઘેર માંગતા પેલા લાંબે લેકે બોલતા પેલી વાઈ વાદન એ કઈ કમ ના હતા. છેલ્લે આવ્યા વૈશાખના વંટોળ, જૂના પુરાણા જાળવા ઉખેડતા, કોઈના ઝાડના ડાળા તોડી પાડતા, કોઈના ઘરના છાપરા ઉડાડતા, માથે ચડાવેલ ઘાસ પીંડતા અને વાડોના ગોટા ઉડાડી દેતા, ને એ પણ પાનખરના પાંદડાને ગગને ચડાવતા, ને ધરતીના મૂળના વાદળા રચાવતા, અંબાળતા અને ગોટી બળા લેતા, સુરતના તેજને ઝાંખા કરતા કરતા ઉગમણે આપલે આથમી ગયા. અષાઢ આવતો હતો. દેવા વણઝારાના દીકરા રત્નાની વણઝારે માળવા તરફ મોં કર્યું. અરે અરે, કઈ વણઝારને હાંકતો ને છાપાની જેમ નવી નવી ખબરો આપતો. ગોરો મી નજરે ભાળ્યો ને રેલવે માં જાતે બેઠો, પાંચ આનાની ટિકિટ કરાવી પછી ગાઉ શોખ કરી આવ્યો. ઉછનારને અનેક સવાલ હતા. હે રત્નાભાઈ, ગોરો દરિયા પારથી આવે છે કે શું? મનખે જેવું મનખો કે પેલી મઢમ કે ગાડી? વળી આ તો બળે જબરું.

શરૂ કરતા એ રત્નવણ ઝારાના શ્રોતાજનોને તલ્લીનતા વધારે કેફ ચડાવતી હતી. લડાવી લડાવીને વાત કરે, ગોરો તો ભાઈ છત્રી કળાનો જાણકાર, દેવતા લોક જેવું એનું રૂપ, નર્યો કંકુનો ઘડેલો ને મઢમ તો દૂસરી પરી, જેણું જેણું હેડે ને કાલું કાલું બોલે, કંકુના પગલા પડે ને બોલે બોલે પૂરા કરે. કાળું તો કહી નાખ્યું, તે મઢમના દર્શન કરવા મળ્યા, એમાં તો અવતાર થઈ ગયો રત્નાભાઈ. પણ બીજું વાક્ય પૂછીને તો કાળુએ રત્નાના ગુમાન ગાળી જ નાખ્યા. ગોરાના રૂપ ગૌરવ કોડીના કરી આપ્યા. હે રત્નાભાઈ, કે છે આ ગોરા ભાગળે જઈને હાથ પાણી નથી લેતા, તે વાત સાચી? રત્નાને કબૂલ કરવું પડ્યું. મારો વેપારી ભાઈ કહેતો તો ભાઈ વાત તો સાચી, અને આખું એ ગામ થૂ થૂ કરવા લાગ્યું. લે બોલો ગોબરાનું નામ, આપણે તો ગાડીની વાત કરો ને. શું વાત કરું ભાઈ, માતેલા પાડા સરખું એન્જિન, એક દોડે એક દોડે. જાણે બાવજીની પંખાળી ઘોડી ઉપડી, રામો બોલ્યો. વણઝારું હસ્યો, અરે તારા બાવજીની ઘોડી એથી આ પાંખડીએ નહીં, પારેવડું એ પાછળ રહી જાય ને પેટનું તો પાણીએ ન હલે, રવાળે ચાલે. કાળું બોલી ઉઠ્યો. વણઝારો મૂંઝાયો, તમને મારે શું સમજાવું? આ ખાટલાની ઈસો પેઠે લોટાના પાટા પાથરેલા અને એની ઉપર ગાડી ગોઠવેલી, ચકપરી પર ચકડી પરે એમ પૈડા પરે ને પાણીના રેલાની જેમ છૂક છૂક કરતી, આંખ મીચતા જ પાંચ ગાઉં દૂર જતી ગાડી જોવા મળે. ને આમ ગોરા અને ગાડીની ગેબી વાતો કરતા રત્ના વણઝારાની વણઝાર પર માળવાઓને લાંબો પર

આજે માથા ઉપર વાદળોની વણઝાર શરૂ થઈ. રત્ના વણઝારાના પડાવમાંથી પાછા ફરતા રામાએ તો કાળું કુદર વગેરેને રત્ના વણઝારાની બાળદમાં તો મીઠું લુગડા ને નારિયેળ ભળે છે, પણ આપણી આભલાની બાળદમાં તો નક્ર મોતી છલકાય, ને તે સાચા, કુદરે ઉમેર્યું. ક્ષણભર પછી બોલ્યો, આખી દુનિયા આપણી આગળ હાથ ધરતી આવે ને આપણે તો ફક્ત આ મેઘરાજા પાસે માંગીએ, એના એક ઓછી આળા છીએ. કે નારે કહ્યું છે, કણબી પાછળ કરોડ અને એમાં કંઈ ખોટું નથી, શંકરતા બોલી ઉઠ્યા. ને તોય કણબી દુખી ત્યારે ભગવાનને ઘેર ન્યાય કે અન્યાય, અવતર્યા ત્યાંથી બસ કૂટ રે કૂટ, એકે પાનું સુખનું નહીં, ન ખાધું ન પીધું ન બહેરે. કાળોની વચ્ચે રામો બોલ્યો, અરે ગાંડા, આપણે તો પરથમીના પાલનહાર કહેવાઈએ, આપણા ટેકી ગોર કહેતા તા નહોતું સાંભળ્યું કે જે મા બાપ છોરાની ચિંતા એમ ખેડૂતને દુનિયાની. કાળુને હસવું આવ્યું, પાલનહાર તો એમ કંઈ નહીં, પરથમીના પોઠી છીએ. અને શંકરદા, કોદર હવે વગેરે આગળ પૂછ્યું, મારું કહેવું શું ખોટું છે લે ભાઈ? પોઠીના પીઠ પર ઘણાએ ઘી ગોળ ને ઘઉં ભર્યા હોય ને તોય મુએ તો ચાર જ ને, આપણું એવું જ છે. કાળુની વાત શીરાના કોળિયાની જેમ સૌને ગળે ઉતરી. વાત તો સાચી લે ભાઈ, ઘણાએ ઘઉં પકવી કોના બાપના, આપણા તો કપાળમાં કોદરા ને મકાઈ.

વિરોધ ભૂલ બેઠો. ને આ ભેંસો દોઈએ એ કોના માટે? આપણી પણ કુલ્લા તો વાણિયાના જ ને. કાળુ બોલી ઉઠ્યો, એમ તો છે રામા, ગોળ ઘણો એ ગળ્યો, પણ એમાં ઢીંચણો ને શું? પોઠી છીએ આપણે, પરથમીના પોઠી છીએ. ને કાળુ ને મન તો પૃથ્વીનો જ નહીં પોતાના જીવતરનો એ પોઠી હતો. રાજુ વિનાનું જીવન ભારરૂપ હતું. શા માટે તે જીવે છે એને નહોતું સમજાતું, અને છતાંય જીવે જતો હતો. વૈશાખના વંટો સમયાને સમયાને જેઠના તડકા તપવા માંડ્યા. વાંસ દિવસ ચડતા ચડતા તો ધરતીમાંથી વરાળો ઉઠી. બપોર તો કોઈને દેન નહીં કે ઘરની બહાર નીકળે. ગરમીના દિવસોને આળસુ ગણવામાં આવે, પણ અહીં જેઠ તો આળસનું નામ નિશાન ન હતું. કોઈને ત્યાં ખાતર નંખાતું હતું, કોઈને ત્યાં થાપડા ચણાતા હતા, કોઈ ઘરની ભીતે સાઠીઓ ભરતું હતું, તો કોઈ બળતણ લાવવામાં પડ્યું હતું. અરે, સંકરતા જેવા સુખી માનવીએ માણસને એ સેટા બાંધ્યા હોય એમ હાથમાં ચકરડી ફરતી હતી. ભલી જેવી એકલી બાઈ તો દિવસભર ઉંચકેલા ખાતરના ટોપલા ઓછા હોય તે મોડી રાતે ઘરકામથી પરવેર્યા પછી ચોમાસું ખર્ચી માટે ચોખા કાઢવા સાંભળેલું સંભાળતી, મધરાત સુધી દિબંગ દિબંગ કર્યા કરતું, તો કોઈને ત્યાં મરચા તો હળદર દણાતા. કાળું એકલો જ બે ઘરનું કામકાજ પોતાના અને સાસરિયા ખાતર એ થાપણા ચડાવતા. કોઈને સુંઢેલ ચડાવી તો કોઈને હણાયા ખેંચી લાવે. દસ જ દિવસમાં પોતાના કામમાંથી પરવારી અગિયારમા દિવસે ને બપોરે રોટલા ખાઈ તલવાર સંભાળી. હું ત્યારે ભાથીડે જઈ આવું, ભલીને કહ્યું. અને એમ કહો છો ત્યારે હું તો જાણું કે ભાગ્યો લેવા નીકળ્યા છો, ભલીના અવાજ કરતા એ સિલક અને આંખો વધારે આકરી હતી. ભાગ્યા માટે જ જઉં છું તો, પણ એ લોકો સમાચાર મોકલ્યા છે ને? ભલીથી ના રહેવાયું અને કહી જ નાખ્યું, એ લોક કર્યા વગર એમ જ કોને કે પેલી ફૂમતાળી જ. છેલ્લા કેટલા વખતથી કાળુ સમજી ગયો હતો કે પોતે સાસરીમાં જાય છે એ ભલીને નથી ગમતું, અને આ જ કારણ ભલીએ ખુદ સંભળાવ્યું. તે તમ તમારે એને જોયા વગર તો વાણા નથી આવતા, એટલે આ દર પંદર દને તારે ન જવો દેવો હોય તો ના કે, પણ આમ ખોટું વિચાર્યા વગર ન બોલ. આ લે મેલી તલવાર, કહેતા કાળુએ પાણિયારી તલવાર એ મૂકી દીધી. બાજુની ઘંટી પર ફાળિયા નાખતા કહ્યું, એક તો તારા પિયરનું નભાવું અને ઉપરથી પાછું પાળ માનવા તો એક બાજુ રહ્યો, અને એમાંય મેણા મારો. ઠીક ભાઈ આય બબડતો કાળુ એ બાર શાખની બાજુમાં મૂકેલો હોકો લઈ ચૂલો આગળ ફરવા બેઠો. વાત એ સાચી છે, બે વર્ષનું ખાતર ખેતરે જાય તો 25 મણના દાણા વધારે પાકી જાય ને. રે છોરાએ કુદરા સાથે મકાઈ ચડી જાય બાપડા, હોકો ભરી બહાર બારણાની બાજુવાળી ઓટલી પર જઈ બેઠો. આજ કેવું પહેલેથી કેવું તને, મારું લોહી કંઈ એવા લાડ ન કરતું હતું કે હું આખું વરસ આ બહેરી મજૂરી કરું. ભલીએ કાળુને આટલું લાંબો બોલવા દીધો અને એ પણ પહેલી વાર. ભલી સમજી ગઈ છે કે કાળુ એના પિયર શા માટે જાય છે, એ કોની માટે જાય છે. એક સ્ત્રીથી બધું જોવાય, પરંતુ પોતાનો પતિ એ બીજા માટે જાય એ કેમ ન જોવાય. ભલી પણ એ સાચી છે, અને કાળુ એના મનને નથી મનાવી શકતો. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાણી સાથે.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચી કમ.

0: બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગીકમ દ્વારા રજૂ થયું વાંચીકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચીકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગીકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચીકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મોગી અને કસુંબીના વાર્તાલાપ ચાલતો હોય છે ને તે સમયે તેના બાપા શ્યામજી ભાઈ હિરજી સાથે પ્રવેશ કરે છે ઘરમાં. બંને હાથ ધોઈને જમવા બેસતાની સાથે જ શ્યામજીને બોલી પડે છે,
1: અલ્યા ઘણો જ ગાશો પછી રોટલા ખવડાવશો હે?
2: બેહો બેહો

0: રોટલાની ભાત દેખાય છે? હા જુઓ જુઓ, રોટલામાં પટોળાની ભાત પાડે છે કસું મીઠું.
1: જો શીખ કા શીખ, આવી ભાત પાડવાનું કહેતો તો તને, પણ તું ના સમજો ને. આ છોડી, આ છોડી બે ગળી ડોકાણી ને એમાં તઈ રોટલે ભાત પાડે છે.
0: પણ બાપા, રોટલે ભાત પાડવી ને પટોળે, બેમાં ફેર ખરો કે નહીં?
2: હાશ તો વાડી, રોટલા શેકતા શેકતા ભાત ઉપસે, તે તો ઉપસે, એમાં ક્યાં મોટા મોર મેલવાના છે. પટોળામાં તો એક એક તાર રંગવાનો હોય, એક એક તાર.
3: હે બાપા, પટોળામાં ભાત પાડવા એક એક તાર રંગવો પડે?
1: હા તો બેટા, પટોળે ભાત પાડવામાં 12 મહિના એમને એમ નથી જતા. એક એક તાણો ને વાણો લઈને ભાત મુજબ રંગવા પડે. હા
0: એ જ તો ખૂબી છે પટોળામાં. એક દોરો રંગવામાં ભૂલ આવે અને આખે આખું પટોળું બગડી જાય.
3: તે બાપા, એવી ખબર કેવી રીતે પડે કે આમ ભાત પાડવા આવો દોરો રંગવો પડે?
1: ગણિત હોય બેટા, ગણિત, પાક્કું ગણિત. આ પટોળા ગૂંથવામાં કળા ખરી, પણ કળા પાછળ દોરે દોરવાનું ગણિત છે. દોરાવાર આગુએ નહીં ને દોરાવાર પાછુએ નહીં, તાણાને ને વાણાને પાત મુજબ બરાબર રંગવા પડે બેટા.
0: અને પાટણના સાળવી જેવું ગણિત કોઈનું એ નહીં. નહીં બાપા,
1: ખલા એ તો આપણા લોહીમાં હોય.
3: તે બાપા, હું એ પાટણની સાળવી તો ખરી જ ને?
1: ખરી જ ને દીકરી, તું એ મારી પહેલા ખોળાની દીકરી છો.
4: ને કસુંબી પાસે પડેલું ચપ્પુ લઈ પોતાના હાથ ઉપર લસરકો મારીને લોહી કાઢીને શામજીને બતાવતા બોલે છે,
3: તે જુઓ ને બાપા, મારા લોહીમાં ગણિત છે કે નહીં? પટોળાની ભાત ગણવાનું ગણિત જુઓ ને.
4: આમ અચાનક લોહીની ધાર કસુંબીના હાથમાંથી વહેતી જોઈ બધા જ સ્તબ્ધ થઈ જાય છે. જમવાનું અધૂરું છોડીને ઊભા થઈ જાય છે અને પિતા શામળ ગળગળા સાદે બોલી ઉઠે છે,
1: અરે અરે કસુંબી, આ શું કર્યું તે?
5: હાય હાય, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. લાવો લાવો, હું ગાબાજરીઓ લાવો, હું એ ઓંગળી જ કાપી નાખી દે.
4: કસુંબીનો ભાઈ હીરજી દોડતો ઘરના ઓરડામાં જઈ ઘા બાજરીયું લઈ આવે છે.
1: આ શું કર્યું તે? હે, આમ આંગળા કપાતા હશે. તું એ બધું પડતું મૂકીને જા, કઈ કપડું લઈ આવ. આ છોડીને તો કઈ ભાન જ નથી.
3: ભાન છે બાપા, જો દુખતું નથી. ખાલી મને એટલું કહો, મારું લોહી ને આ ભૈલાનું લોહી જુદું છે?
1: અરે એ તો એક જ હાય ગાડી, પણ એ જોવા માટે આમ આંગળા કાપવાના હોય મૂર્ખી?
3: બાપા મને શાળ કેમ નથી ચલાવવા દેતા?
5: અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે, બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના જડ્યું, તે આ જૂના પટોળાની સિંદડી લાવીશું. લાવ બાંધવા દેજો.
3: રેવા દેમાં, પટોળાની સિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી ભાત બદલાઈ જશે, અભડાઈ જશે. માં રેવા દે,
5: બહુ બકબક કરે છે છોડી, પકડો એને.

0: ताली पटोले भात कसुंबी रंग न छोड़े अरे फाटे तन तरड़ाए कसुंबी जंग न छोड़े
1: कसुंबी नो रंग जाम्यो छे एने पटोळू शीखवानो रंग लाग्यो छे परंपराओ सामे कसुंबी नो जंग जाम्यो छे राणकी वावती पाणी भरी लावता घी वटेती घी खरीदी लावता बहेनपणियो साथे सातताळी खेलता નોરતાની રાતે ગરબે ગુમતા કસુંબી તો જાણે શાળના તાણા અને વાણા ખેંચે છે નવી નવી ભાત ઉપસાવે છે જોબનમાં પ્રવેશતી નવયૌવનાને સાજનના શમણા આવે પણ કસુંબીને નવયૌવનના સાજનના શમણા નથી આવતા તે માત્ર દિવસ રાત એકલા પટોળાના સપના એને સતાવે છે એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી કસુંબી અને બીજી સહેલડીઓ ભેગી થઈ હોય છે ને મજાક મશ્કરી કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે
2: કસુંબી અલે સાંભળ્યું છે તમારા તલોજમાં તમાકુના વેપારીઓ રહે છે
3: હવે એમના શાકરીની વાત પૂછો તો બુન્ને કા સમજાય તમાકુના વેપારીને ઘસીને ગુમડે ઝોપડવાનો
2: રૂડી સાચું કહું
3: તો રૂડી કહી દે ને
2: મને તો વળ્યું પટોળાના સપના આવે છે પટોળાના શમણા કે પછી પાનેતરના સપના
3: અલી શાળવી ઉમા તો પાનેતરમાં પટોળા જ મોકલે છે
2: એમ નહીં પટોળાના તાણાવાણા ગૂંથાતા હોય ને પોપટ મેડા

0: હા, એ તો તાણે તું ને વાણો પેલો તલોદ વાળો.
1: ના કસ્તુરી,
0: તાણા ને વાણા ની વાત તો સમજાઈ ગઈ છે. એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે.
2: તો હવે
0: હવે ખાલી એક વાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ.
1: શાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે.
0: તો કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે, વજ્જરના. લોખંડના ચણા હશે ને તો એ ભાંગીનો એ ભૂક્કો કરી નાખીશ. શાળ ના મળે તો કઈ નહીં. આ વરેડા જો ને, આ રહ્યા તાણા.
1: અરે, રંગેલા વરેડા?
0: હા,
1: એ તાણા ને આ વાણા. જો ખેંચું છું, જોજે.
3: અરે, આ તો મોરલાની ભાત.
0: વરેડાનું પટોળું. બોલ કસ્તુરી. હવે બાપા એક વખત શાળ ઉપર બેસવા દે એટલી વાત છે.
2: પણ કસ્તુરી, અમે તો સાંભળ્યું છે કે તારું આણું થવાનું છે.
0: ખાસ તો આ ફાગણની પૂનમનું મુહૂર્ત નીકળ્યું છે
2: ને પેલા તલોદવાડા આવીને તને લઈ જવાના છે, હે ને કસુંબી?
0: હા, એ આવે એ પહેલા એક વખત શાળ ઉપર બેસવાની છું ને તાણા વાળા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય એટલે ઘણું.
4: અહીં સંગ કસુંબી, રંગ કસુંબી.

0: આવવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગનામ જગતમાં જોગણી કોઈ બીજી નહીં જાગતી ધૂણતી ધરાને જુજાવતી 64 જોગણીઓમાંની એક એટલે આ કઈ જાણવાની જીત લઈ બેઠેલી જોગના ખુદ એ નથી જોતી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું
1: કેવળ સાળ ભાત અને પટોળું એક વખતે અડધી રાત્રિનો સમય થયો હતો અને શ્યામજી અને હીરજી પિતા પુત્ર શાળ ગૂંથીને થાક્યા હોય છે દીવો ધીમો ધીમો સળગતો હોય છે અને શ્યામજી હીરજીને કહે છે
0: હીરજી બેટા આજે આટલું બસ હવે સવારે ગૂંથી
2: પણ બાપા સવારે તો રાજનો માણસ પટોળો લેવા આવશે
3: તમને ચોખ્ખું તો કહ્યું હતું કે સવારે આવીશ
0: પણ દીકરા આપણે માણસ છીએ આપણી કઈ મર્યાદા હોય કે નહીં હે જો જો આ હાથ ગૂંજવા માંડ્યા છે ને આ તુએ કેવાનો ઝોકે ચડ્યો છે આ
2: બાપા હવે બે બોરનું જ કામ છે આજે આ પાછું પૂરું નહીં થાય તો કાલે સવારે નવ પટોળું ચડાવાશે
0: ને આમાં જો ભૂલ કરીશું તો હે આખું પટોળું ફરીથી બનાવવું પડશે સમજણ પડે છે ભાઈ મારી તો તાકાત નથી આ હું તો જાઉં છું તારે
2: ભલે બાપા તમે જાઓ હું સાળ ચાલુ રાખું સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે વેળાસર પટોળું તો આપવું જ પડે રાજના માણસને શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે એમને તો બસ દંડો ખખડાવવો છે માળું આ સાળ ચલાવી હવે સહેલી તો નથી
0: આંટા આવી રહ્યા છે
2: બાપા સાચું જ કહેતા હતા કે સવારે થશે રાજના માણસને જવાબ આપવો સારો પટોળું બગડે તો રાણીએ બગડે
0: રેવા દો હીરજી હવે છાના માના સુઈ જાઓ
2: થાકમાં કામ કરવા જતા આબરૂએ બગડે પટોળુંએ બગડે અને સમયનો સત્યાનાશ જાય નફામાં હવે 3-4 કામ બાકી છે
0: સવારે કરીશું
2: હવે તો રાજના માણસોથી માં જોગણી બચાવે
1: ચાલુ સાળે જોકા આવવાના કારણે હીરજી એક બે વખત શાળ પર પડી પણ જાય છે અને એટલે જ થાકી હારીને એ સુવા માટે ઊભો થઈ જાય છે દીવો સંકેલે છે પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે હીરજી ઓરડાની બહાર નીકળી જાય છે અને કસુંબી ચકમકથી દીવા કરીને શાળને અડે છે રોમાંચિત થઈને શાળ પર બેસીને ખુશ થાય છે
4: હાશ હવે હૈયાની ટાઢક લાગે છે
1: ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અવાજ અને શાળનો અવાજ ઓરડાની બહાર આવતો હોય છે
2: અલ્યા શાળ કોણે ચાલુ કરી ભરમ પેસી ગયો લાગે
0: આખો દાડો શાળ ચલવી ચલવી અને ખોપડીમાં એકલા શાળના જ અવાજો આવ્યા કરે

સવારે વહેલી પરોડે મોગી વાસિંદુ વાળી રહી હોય

0: સૈનિક સામળના આંગણે આવીને એક હોંકારો દેતા પૂછે છે,
1: શામજી સાળવી અહી જ રહે છે કે?
2: કોણ?
1: રાણીબાએ મોકલ્યો છે, પેલું પટોળું તૈયાર થઈ ગયું.
2: એ સાંભળો છો, આ રાજમાંથી આવ્યું છે કોક.
3: એ આવો આવો ભાઈ, ઘડીક બેસો.
1: બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું તૈયાર લેવા આવ્યો છું.

0: આ ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કહેવડાવ્યું છે કે પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના.
1: અરે પણ રાણીબાને કહેવાનું હતું કે પટોળું એકાદ દિવસ,
0: એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચલાવવાના નથી. છાનો માનો પટોળું આપ, નહીં તો હેડ સીધો મારા હાથે દરબારમાં.
2: રામજી ને ખેંચતા સૈનિકને જોઈ ઓરડામાંથી દોડતો દોડતો તેનો પુત્ર રામજી આવી જાય છે.
3: અરે ભાઈ, અમે કારીગર માણસ, અમારી તો મૂંઝવણ સમજો જરા.
0: અમે તો ચિઠ્ઠીના ચાકર, તમને લઈ ના જાઉં તો મારી નોકરી જાય. ચાલ પટોળું લાવ.
3: અરે પણ હજુ તો અમે
0: એ બધું તું રાણી સામે બગજે. હેડ અત્યારે હેડ.
4: અરે અરે, ના પોરમાં લઈ જાઉં છો, કઈક તો દયા કરો.
0: એ બધું અમને ખબર ના હોય, રાણીનો હુકમ થયો છે. કામ નોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નોતા ચાલવા. સોના મોરની

આવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 70 વાર વિચારવું પડે. રાણી બા છોડવાના નથી એ તો ચોખ્ખું કહેતા હતા કે વચન આલવામાં જૂઠા માણસ આ ન

0: એમ કહેતા હતા કે નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠાઓ ભારરૂપ છે.
1: હે, એટલે
0: ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે.
1: હાય હાય, આવું તે કઈ હોતું હશે?
0: હા, રાજા રીજે તો રાખને ઊંચી મેળીએ બેહાડી દે, ને ખીજે ને તો ભીખ માંગવી એ ભારે પડી જાય. રાણીના પાટોળા બનાવવાના હતા, વચન આપતા પહેલા વિચારી લેવું જોઈતું હતું.
1: માફ કરો, પણ એ થોડોક સમય તો
0: એ બધા વેવલાવાળા રાજાજી જોડે કરજો. હેડલે સાળવી ઝડ કર, ને ના આવવું હોય તો ના કહી દે, એટલે હું જાઉં.
2: ના ના, એવું ના હોય ભાઈ. રાણી ભાઈ તેડાવ્યા હોય ને અમે ના આવીએ.
0: રાણીએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ, પણ સાથે પેલું પટોળું લઈ લે, સમજો?
2: હે, પણ પટોળું અધૂરું શાળમાંથી છોડીએ તો પછી ગુંથી ના શકાય.
0: તો
2: પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે.
0: અને રાણી માએ મંગાવેલા પટોળાનું શું?
1: બીજું કોક સારું પટોળું લઈ જાઓ ને.
0: મૂરખ સમજો છો નપાવટો, ભળતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો. અરે પટોળું ગમે તેટલું ગુંધાળું હોય, મારે જોઈએ, સમજ્યા? લાવ લાવ, ક્યાં છે ચાવી?
2: ભાઈ માની જાવ તો હારું, આ અમારી આબરૂ બચે.
0: હટ ભુંડા, હવે કગરવા બેઠો છે, હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. લાવ લાવ, ક્યાં છે પટોળું?
2: શાળમાં.
0: ને શાળ ક્યાં છે?
1: આ બાજુ ઓરડામાં.
0: તાળા મારીને રાખ્યા છે, ખોલ ખોલ ઝટ, હવે કાઢીને આ પટોળું.
2: ભાઈ એમ કરશો તો અમારી છ છ મહિનાની મહેનત માથે પડશે, બે બોરનું કામ હજી બાકી છે.
0: અમે રાજના સેવક, જેમ કહ્યું હોય એમ જ કરીએ. ખોલ ઓરડાનો દરવાજો.
3: હીરજી સૈનિકથી ગભરાઈને તાળું ખોલે છે અને શાળ પર પટોળું જોઈ આશ્ચર્ય પામે છે.
2: હે, પટોળું આ તો તૈયાર છે.
1: હે, પટોળું તૈયાર છે?
0: આ ક્યારના નાટક કરો છો લ્યા? આ સાળવીઓ ક્યારના ભવાયા થઈ ગયા ને, એની તો કઈ ખબર જ ના પડી.
2: અલ હીરજી, તે ગૂંથી નાખ્યું તું?
4: બાપા, મેં ગૂંથ્યું ત્યારે તો કામ બાકી હતું.
1: એ તો જોગણી માએ જ લાજ રાખી આપણી. હેડો, બીજી વાત પછી કરજો, પટોળું આપો આને, એટલે એને હાશ.

0: લીએ એક દિવસ ભારે મન પાટણથી વિદાય લીધી. દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં શામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી હતી. પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અવિસ્મરણીય હતો.
1: એ આવો આવો વિવાણ, તમે જરાય ચિંતા ના કરશો મોંગી બેન, તમારી દીકરી એ અમારી દીકરી જ છે.
2: હા, પણ કાળજાના કટકાને પારકે ઘેર મોકલવો એ ખૂબ કઠણ કાળજાવાળાનું કામ છે.
3: હોય આવે,
4: ઢીલા પડશો નહીં વેવાઈ, સાળવી છો તમે.
2: હા, એ વાત તો જાણે સાચી. લ્યો લ્યો આ મીઠું મોટું કરો.
1: મહેંદી ઉપર કેવી સુંદર ભાત પડે છે નહીં, આવી ભાત પટોળે પાડજો ને. ગાંડી છે તું તો,
0: હજી એ નાની ને નાની જ રહી, પટોળા ઉપર મહેંદીની ભાત તે કદી પડાતી હશે
1: ને. એવી ભાત પાડી હોય તો અમારે ઘેર સાળ છે ને, તું તાર પાડજે ને. તલોદમાં સાળ ઉપર બેસવા દેશો કેમ? તલોદમાં તો અમારે વહુ વારુએ સાળ ચલાવે, સાળના વપરાશ અમારે નથી.
2: હા હા, સાવ સાચું, અમારે તો છોકરીઓને સાળ ઉપર બેસવાના અપરસ પાડવા પડે. જા કસુંબી, સાળ સાળ કરતી હતી ને તે હવે મન ભરીને.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા માપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: તો આજે તમે સાંભળ્યું વાચિકમ પડી પટોળી ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित कम्युनिटी रेडिओ स्टेशन आ शहेरनी પોતાની ઓળખ આ શહેરની પોતાનું ટેલેન્ટ યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર સાંભળતા રહો મસ્ત રહો ખુશ રહો 90.4 FM

0: रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું થી કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઈરાનું

આવે કે નહીં. હવે આપણે ચાલુ કરીએ 90s ઇરાનું આપણો આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે નહીં.

છે નહીં યાર. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કર્યો.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક એવી વાર્તાઓ, એવી વાતો કે જીવતી હકીકત હોય. ક્યારેક તમારા અને મારા જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે તે સમયે મનમાં જે ભ્રમ સર્જાય છે એ ભ્રમ સામે લડવાનો એક હક આપે, એક હિંમત આપે તેવી હકારાત્મક વાતો લઈને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર હું આરજે એઆર આપ સૌનું સ્વાગત કરું છું. આપણા સમુદાય, આપણા વિસ્તાર અને આપણી કમ્યુનિટીને સ્પર્શતી વાતોને જ અહીંયા વાચા આપવામાં આવે છે. જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોય છે અને ઘણી બધી એવી વાતો હોય છે કે જે આપણે કોઈ બીજાને કહીએ અથવા એ અનુભવને બીજા માટે આપણે ઉપયોગમાં લઈ શકાય તે સ્વરૂપમાં વાર્તા રૂપે, કથા રૂપે વહેંચીએ તો આવનારી પેઢી અને અન્ય લોકોના જીવનમાં પણ સુંદર મજાના એવા જીવનના પ્રસંગો ઉજવવાની તક મળે છે. અને હા, ગમ્મતનો ગુલાલ હોય, ગમતાનો ગુલાલ હોય, શોખનો ગુલાલ હોય તો અહીંયા આ સાહિત્યનો ગુલાલ પણ રેડિયો પાલનપુર પર આપણે ઉછાળીએ છીએ અને એમાં રહેલા એ રંગમાં તમે રંગાઈને તમારા પ્રતિભાવ પણ અમને મોકલી આપો છો. આજના એપિસોડમાં એડિટર્સ ચોઇસ તરીકે જે સામયિક છે નવચેતન, એમાં અરવિંદ ભંડારીની એક નાનકડી વાર્તા મૂકવામાં આવી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. તમારા અને મારા જીવનમાં દોસ્તી સ્વરૂપે આવેલી આ વાર્તાના અંશો પણ એટલા જ અતૂટ અને પોતાના લાગશે. આવો આ વાર્તા માણીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ વાર્તાને માણીશું રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અરવિંદ ભંડારીની વાર્તા નકલી દોસ્ત નવચેતન આ સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે એડિટર ચોઇસ તરીકે.

સ્લી પણ ન હોય. પણ એ ભાવનાને અને શબ્દોમાં જ્યારે ભાષાનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે ઘણી બધી વાર આપણે કામચલાઉ દોસ્ત, હંગામી દોસ્ત, નકલી દોસ્ત, વેપારી દોસ્ત, કામનો દોસ્ત, નકામો દોસ્ત અને ક્યારેક સાથ આપનારા દોસ્ત તરીકે અને પારિવારિક દોસ્ત તરીકે પણ આલેખતા હોઈએ છીએ. આવી જ આ વાર્તાની અંદર એક સુંદર મજાની વાત કહેલી છે. વાર્તા બહુ સરળ છે, નાના બાળકોને સમજાય અને કહેવામાં આવે તેવી. પણ પેલું કહે છે ને કે હાલરડું ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિને સંભળાવવામાં આવે તો એનાથી નિંદર આવે જ, અને એ હાલરડું આપણને સૌને પોતીકું લાગતું હોય છે. દેશમાં પણ એ ભ્રમ સર્જવામાં આપણને સૌને સફળતા મળી છે કે અહીંયા બધા જ લોકો સમૃદ્ધ થઈ ગયા છે. જીવનના કઠોર વાસ્તવનો પડઘો આ વાર્તા જેવી કોઈ કૃતિમાં જોવા પણ મળે છે, અને આ મુદ્દા ઉપર વિવિધ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. જેમ કે આ વાર્તા એનું શીર્ષક જ એવું બતાવી દે છે કે અહીંયા કટાક્ષ પણ છે, આત્મીયતા પણ છે, અને આવનારા ભવિષ્ય માટેનું એક સૂચક સંબંધોનું નિરૂપણ પણ છે. નકલી દોસ્ત એડિટર ચોઈસ ને નવચેતનમાં છપાયેલી આ વાર્તા મને તો સ્પર્શી ગઈ. વારે ઘડીએ કદાચ આ વાર્તા જેવા અંશો આપણે સાંભળ્યા પણ હોય, પરંતુ મને પોતીકી લાગી એવી તમને પણ જરૂરથી લાગશે. તો આવો આપણે આ નાનકડા વિરામ બાદ અરવિંદ ભંડારીની આ વાર્તાને માણીશું. મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ આરજે એઆરની સાથે.

તે બરાબર પ્રેક્ટિસ કરી છે એમ કહેતા હતા. જાણે અમે વગર પ્રેક્ટિસે રમવા આવીશું. આ વખતે તો 50થી ઓછા રન નહીં જ કરું, એમના બોલરોના ભૂક્કા બોલાવીશ. આમ વિચારતો વિચારતો દેવર્ષિ ઝડપથી પેન્ડલ મારતો હતો સાયકલના, અને ટોસ જીતીએ તો પહેલી બેટિંગ જ એવો વિચાર પણ કરી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. હું આરજે એઆર નવચેતન સામાયિકમાં એડિટર ચોઇસ તરીકે પ્રકાશિત થયેલી વાર્તા, જેના લેખક છે અરવિંદ ભંડારી અને વાર્તાનું શીર્ષક છે નકલી દોસ્ત, સંભળાવી રહ્યો છું. ધૂનમાં ને ધૂનમાં સાયકલ દોડાવતા રસ્તા પરનો ગાયનો પોદળો એ તો દેખાયો જ નહીં, અને સાયકલ લપસી. દેવર્ષિએ બ્રેક મારી, કદાચ હાડકું ખસ્યું અને એ પડ્યો અને એ ફંગોળાયો. એના હાથ ઉપર વજન આવ્યું હતું એટલે જ. લોકોએ એને ઊભો કર્યો. દુખાવા કરતા એટલે કે અત્યારે તો જે દુખાવો એને થઈ રહ્યો છે પેલા હાડકા ખસવાનો, એના કરતા હવે એનાથી મેચ રમાશે નહીં એટલે વધુ રડી રહ્યો હતો. કોઈએ ઘરનો નંબર પૂછ્યો. એણે પોતાના પપ્પાનો નંબર આપ્યો અને પપ્પા અને મમ્મી હાંફળા ફાફડા ત્યાં આવી ગયા. હાડકાના ડૉક્ટર પાસે લઈ ગયા દેવર્ષિને, અને કલાકમાં જ ડૉક્ટર મહેતાએ પાટા સાથે ગળામાં દોરી ભેરવેલા અને ઘાયલ દેવર્ષિ કુમારને તૈયાર કરી દીધા. અને પછી તેવા હાલે જ દેવર્ષિ તેના ઘરે આવ્યો. હવે મેચનું તો કંઈ થાય જ નહીં, ખરું ને? સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ એ તો ગઈ. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય. બસ આ બધા વિચારો સાથે દેવર્ષિ હવે મનમાં આકુળ અને વ્યાકુળ હતો. મમ્મી પપ્પાને પણ થયું કે આ છોકરાને બીજું બધું તો ઠીક, પણ આ રમ્યા વિના નહીં ચાલે એટલે જ આટલો બધો ચિંતાતુર છે. પણ એનો કોઈ વિકલ્પ પણ ન હતો. અને તમારા બધાના મનમાં પણ થયું હશે કે હવે આ દેવર્ષિ નામનો છોકરો આટલા દિવસ સુધી એટલે કે આરામના દિવસોમાં કરશે શું? એ જ તો આ વાર્તામાં માણવાનું છે. પરંતુ આ નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

મેચ તો જતી રહી. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય અને મેદાન પર ટીમને ખબર પડી એટલે મેચ કેન્સલ થઈ. ઓપનિંગ બેટ્સમેન વિના તો કેવી રીતે ચાલે? એક બે મિત્રો ખબર પણ કાઢી ગયા અને સાંજે બીજા બે મિત્રો આવી ગયા. વાતોમાં ને વાતોમાં દેવર્ષિનો સમય એટલે કે આજનો આખો દિવસ તો પસાર થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે યારને રેડિયો પાલનપુર પર, સાહિત્યની એક સુંદર મજાની ગુજરાતી ભાષાની વાર્તાને, જેના લેખક છે અરવિંદ ભંડારી. આ વાર્તા જેનું શીર્ષક છે નકલી દોસ્ત અને એડિટર ચોઇસ તરીકે નવચેતન સામયિકમાં તે જૂનના અંકમાં છાપવામાં આવી છે. બીજો દિવસ અડોશી ને પડોશીઓની સલાહ અને ચેતવણીનો રહ્યો. દેવર્ષિ માટે તો બહુ જ કપરો હતો. એને એ તો ખબર હતી કે પોદળો ન જોયો એ એની જ ભૂલ હતી, પણ રસ્તામાં વચ્ચે ગાય માતા પોદળો મૂકશે એવું એને સપનું આવ્યું હોત તો કદાચ એ કાળજી રાખતો, પણ એવું સપનું પણ નહોતું આવ્યું. એટલે એને ક્યાંથી ખબર હોય કે રસ્તામાં પોદળો હશે, અને અચાનક તો સાયકલ આમ પણ એ જો બ્રેક લગાવતો કે વાળતો તો પડવાનો જ હતો. જોકે પડોશીઓ તો તક ચૂકવા માગતા જ ન હતા, દાદીએ પણ એમાં હાથ ધોઈ જ લીધા હતા. દવાના ડોઝ સાથે એણે ઉપદેશના ડોઝ પણ પીધા. એની મમ્મી પાસે વિજ્ઞાનની ચોપડી મંગાવી. જિંદગીમાં પહેલી વાર એને કિરણોના પાઠમાં રસ પડ્યો, કારણ કે પેલી બધી વાતો તો એના કાનમાં દુખાવો જ કરતી હતી. સલાહકારોથી બચવાનો એ શ્રેષ્ઠ ઉપાય એને લાગ્યો. મમ્મી એમને ચા પીવડાવવામાંથી ઊંચી જ ન આવીને, એટલે કે પેલા પડોશીઓને. અને સાંજે પપ્પા આવ્યા એટલે પાછો પડોશીઓનો હુમલો થોડોક શમ્યો, કારણ કે એમની સામે તો વધારે એમના દીકરા વિશે કોઈ કહી જ ન શકે. આમ કોઈને કોઈ આવતું રહ્યું અને મમ્મી ભાવતી વાનગી બનાવતી. બપોરે ટીવી ચાલતો, થોડું વાંચન, થોડું લેસન, અને એમ દિવસ પૂરો થતો. તકલીફ સાંજની થતી હતી. મેદાન યાદ આવે, બધા રમતા હશે એ પણ એનો વિચાર આવે, અને હું આમ પાંજરામાં પુરાયેલ રીંછની જેમ ઘરમાં આટા ફેરા કરું છું, બસ એવું જ વિચાર્યા કરે. હવે આ દેવર્ષિને રાત કેવી રીતે કાઢવાની? તમને પણ વિચાર આવ્યો હશે તો તમારા ઉપાયો પણ મને મોકલી આપજો. ચાલો વાતને આગળ વધારીએ, ત્યાં સુધી લઈએ આ નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर आपणे वात करी रह्या छीए नकली दोस्त वार्तानी जेना लेखक छे अरविंद भंडारी अने आ वार्ता एडिटर चॉइस तरीके नवचेतन सामयिकना जून मासना सामयिकमां छपवामां आवी छे। आ सुंदर मजानी वार्ता એ તમારા સંબંધો વિશેનું એક વિશ્લેષણ આપે છે। વાર્તામાં ભલે દોસ્તીની વાત કરી છે, પરંતુ સામાજિક સંબંધો અને પારિવારિક સંબંધો પણ એવા જ હોય છે। તકલીફમાં અને દર્દમાં લોકો યાદ કરીને ખબર કાઢવા આવે છે, પણ પછી ખબર લેતા જતા હોય એવો અહેસાસ પણ કરાવે છે। આ બધાની વચ્ચે તમને તમારા પારકા અને પોતિકા એ દુઃખમાં એટલે કે દર્દમાં જ સમજાય। કેટલાક તમારા દર્દને વહેંચે છે તો કેટલાક દર્દ વિશે કોમેન્ટ્સ પણ કરે છે, તો કેટલાક સલાહ અને સૂચનો આપે છે જે એમણે તો ક્યારેય નથી પાડ્યા હોતા। પણ આ બધું જ થતું હોય છે કારણ કે આ પારિવારિક અને સામાજિક સંબંધોની વાત છે। પણ એમાં નકલી અને અસલી શબ્દ દ્વારા અહીં લેખક એમ કહે છે કે કેટલાક સંબંધો એવા હોય છે કે જેમાં તમને બારીકાઈથી તમારા પોતાના અંગત વ્યક્તિત્વનો પ્રતિબિંબનો અહેસાસ થાય। લાગણીભર્યો સંબંધ તમારી સાથે વહેંચાય ને એટલે તમારા એ દુઃખ અને દર્દમાં સાથ મળ્યાનો અહેસાસ થાય। પેલું કહે છે ને, પાસે તો ઘણા બધા હોય પણ જે સાથે હોય ને એનો આનંદ વધારે હોય, અને સંબંધો પણ એવા જ જોઈએ। ચાલો વાર્તાને આગળ વધારીએ। દિવસ તો જતો રહે છે દેવર્ષિનો, પણ રાત નીકળતી નથી। અને એને એક વિચાર આવ્યો કે પેલો નિકુંજ એનો મિત્ર, અરે એ તો દેખાયો જ નથી, મારી ખબર કાઢવા કે કંઈ પણ મળવા કે પૂછવા આવ્યો જ નથી। સાયકલ જોઈતી હોય ને ત્યારે કેવો આવી જાય છે, ગાઈડ જોઈએ ત્યારે મારી પાછળ પડી જાય છે, મારી ગાઈડો વાંચીને મારા કરતાં વધુ માર્ક લાવે છે, અને હું અહીંયા જ્યારે ઘવાયેલો છું ત્યારે એ મોઢું બતાવવા પણ આવ્યો નથી। એક અઠવાડિયું થયું, એક નંબરનો સ્વાર્થી છે। હવે આવતું નિકુંજ, હવે આવ સાયકલ માંગવા, પછી જોઉં છું। આખો વિચાર દેવર્ષિના મનમાં એકદમ સીધા લીસોટાની જેમ આવી ગયો અને એના મોઢા ઉપર ગુસ્સો પણ દેખાવા એ જ્યારે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે દેવર્ષિને એની મમ્મીએ બોલાવ્યો। દેવું, તારો પેલો ખાસ ભાઈબંધ આવ્યો હતો, શું એનું નામ નીતિન ને? ના ના મમ્મી, નિકુંજ। અરે એ એક પ્લાસ્ટિકની થેલીમાં કાગળિયા આપી ગયો છે, તું સૂતો તો એટલે, અને મેં એને પૂછ્યું શું છે એમાં, પણ એ તો એમ બોલ્યો કે દેવર્ષિ માટે છે, એટલું કહી અને જતો રહ્યો। લો હવે દેવર્ષિને પસ્તાવો થયો કે આ મેં આખી વાત કરી નાખી, એના વિશે કેટલું બધું વિચારી લીધું, પણ એ તો વાસ્તવમાં આવીને ગયો અને મારી નિંદરમાં કોઈ ખલેલ ન પડે એટલા માટે આપીને કંઈક ગયો છે, અને વળી આપીને શું ગયો, એક પણ મારા મિત્ર અહીંયા આવ્યા એ કશું લાવ્યા જ નથી, આ સંબંધીઓમાં એક બે જણ ફળફ્રૂટ લાવ્યા છે, પણ આમાં મને ક્યાં ફ્રૂટ એટલા ભાવે છે, અને મમ્મી એનો મિલ્કશેક તો જલ્દીથી બનાવે નહીં, એટલે આ બધું તો નકામું છે મારા માટે, પણ આ નિકુંજ કંઈક લાવ્યો તો છે, હવે એમાં શું હશે કેવું હશે આ બધી વાતનો તો મારે વિચાર કરવો જ પડશે, અને આમે અત્યારે તો

હવે મારી પાસે કોઈ કામ પણ નથી રહ્યું. શાળાથી તો આવતો ને એટલે મારી મમ્મી મારી પાછળ પડી જતી. લેસન કર્યું, હોમવર્ક કર્યું, નોટબુક્સ તૈયાર કરી, સ્વાધ્યાય કાર્ય કર્યું, અત્યારે તો એ પણ નથી. આ બધા જ મિત્રો આવ્યા પણ એમાંથી કોઈએ મને કહ્યું નહીં, અને હું પણ પૂછવાનું ભૂલી ગયો કે ભાઈ કંઈ ચાલ્યું હોય તો મને કહો, શીખવાડો, તો હું થોડું કામ કરી લઉં. કારણ કે આટલા બધા દિવસનું ભેગું થશે એટલે આખરે તો મારે હેરાનગતિ જ થવાની. કોઈએ તો કશું કહ્યું જ ન હતું. હવે આ નિકુંજ શું આપી ગયો છે એના વિચારે કરી રહ્યો હતો. પણ મમ્મી જ્યારે રસોડામાંથી નવરી થાય ત્યારે એ થેલો આપે ને, તમે પણ વિચાર કરી રહ્યા છો કે નિકુંજે આપ્યું શું હશે. આપણા જીવનમાં પણ આ બહુ જ અગત્યનો પાઠ છે. ચાલો આ નાનકડા વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનમાં આપણે પણ આ દેવર્ષિની જેમ ઘણા બધા સંજોગોને પરિસ્થિતિમાં પુરાઈ જવું પડે છે, એકલા થઈ જઈએ છીએ કે આરામ કરવાની જરૂર પડે. એમાં બીમારી પણ હોય, શોક પણ હોય, અને ક્યારેક એવા કામ આવે કે એક કામ માટે આપણે આપણા મૂળ સ્થાનકથી આપણે જ્યાં સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ ત્યાંથી દૂર જવાનો વારો આવે. અને એ વખતે આપણને એ બધું કામ, એ બધા વ્યક્તિઓ, આ બધું ચાલતું હોય. અહીંયા બાળકની વાત કરી છે, અને બાળક માટે અઘરું કામ છે એનું ભણવાનું, ને ભણવા પછી સ્વાધ્યાયનું, હોમવર્કનું. પણ અહીંયા એને એની ખોટ ચાલે છે, કારણ કે કરવું શું, આખો દિવસ એ હાડકું ખસ્યું છે તો આરામ કરવાનો છે. અને આ આરામની અંદર જો એ બધું કામ હોત તો થોડું ઘણું એ વાંચતો રહેતો, થોડું ઘણું સમજતો રહેતો, અને ડાબા હાથમાં વાગ્યું છે તો જમણા હાથે લખતું પણ રહેતો. પણ આ બધી વાતો અત્યારે તો યથાસ્થાને નકામી હતી, કારણ કે આપણા જીવનમાં પણ સંબંધીઓ એ સમયમાં, આપણી ફુરસદની સમયમાં એવું કોઈ પ્રવૃત્તિમય કામ આપતા નથી કે જેનાથી આપણો વિકાસ થાય અને આપણું દર્દ ભૂલીને આપણે એમાં ઓતપ્રોત કે ભરોવાઈએ. ઇવન શોક અને હોસ્પિટલમાં પણ જઈ અને એની ગંભીરતા સમજાવીને એનો ભવિષ્યમાં આવનારો પરિસ્થિતિનો સામનો કરવાનો ડર બતાવીને એ આપણને વધારે ગભરાવે છે. આપણે હંમેશા અત્યારના સમયમાં હોસ્પિટલમાં આવનારા લોકોથી અને હોસ્પિટલમાં જવા માટે તલપાપડ લોકોથી સાવચેત રહેવું જોઈએ. વાર્તાને આગળ વધારી, મમ્મીએ કહ્યું કે કંઈક આપી ગયો હતો, દેવર્ષિ માટે છે એટલું જ કહ્યું હતું. એ પરવારી રસોડામાંથી એટલે દેવર્ષિને થેલી આપી, થેલીમાંથી કાગળિયા કાઢ્યા તો જોયું એમાં અઠવાડિયામાં ચાલેલા બધા લેસનોના સ્વાધ્યાયના જવાબોની નકલો હતી. મમ્મીએ પૂછ્યું, શેના કાગળિયા છે? એ કહેતો હતો કે એની પાસે નકલો કઢાવવાના પૈસા ન હતા એટલે વાર થઈ. દેવર્ષિએ કહ્યું, આ બધી નકલો ચાલી ગયેલા પાઠના સ્વાધ્યાયોના જવાબોની છે મમ્મી, પછીના અઠવાડિયે પરીક્ષા છે ને અમારી. દેવર્ષિ મનમાં બોલ્યો કે એણે મારી ચિંતા કરી અને હું એને સ્વાર્થી કહેતો હતો. મમ્મીએ પણ કાગળ જોયા અને બોલી, કેટલા સરસ અક્ષર કાઢીને નોટ્સની નકલો

બનાવી છે, પણ મને એ ન સમજાયું કે આ નકલો કઢાવવા એની પાસે પૈસા ન હતા એમ એણે કેમ કહ્યું. ત્રિવર્ષીએ કહ્યું, મમ્મી એ ગરીબ છે, એના બાપુજી શાકની રેંકડી ચલાવે છે, પણ નિકુંજ ભણવામાં ખૂબ હોશિયાર છે. અને મમ્મીએ કહ્યું, બધા કરતા તારો આ નકલી દોસ્ત અસલી દોસ્ત લાગે છે, તું એને નકલી કહે છે, પણ છે તો એ જ સોના જેવો. દેવર્ષિએ પણ ભીની આંખે માથું હલાવ્યું. સંબંધોની સાચી ઓળખ અહીંયા થાય છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, જીવનમાં આવા જ સંબંધો આપણી પાસે હોય છે. આપણે એને જે નામથી ઓળખતા હોઈએ, જે રીતે ઓળખતા હોઈએ, આપણે એ સંબંધો માટેની જે પૂર્વ ભૂમિકા બાંધીને મનમાં ઘર કરી હોય, તે સંબંધો અને તે આખી જ વાત જ્યારે તમારે દુઃખ, દર્દ અથવા મુશ્કેલીનો કે એકાંતનો સામનો કરવો પડે અને ત્યારે એમનો સહવાસ મળે, ત્યારે એમની મદદની જરૂર હોય, જ્યારે એમને કંઈક તમને આપવાનું છે, એ સમયે એમનો પ્રતિભાવ જે હોય છે ને, એ જ સ્પષ્ટ કરે છે તમારી સાથે કે તમે અને એ જીવનમાં કેવા સંબંધોથી જોડાયેલા છો. અને આ જ સંબંધો હંમેશા આગળ જીવનમાં આપણને માણસને પરખવાની એક કળાને સોંપે છે. માણસને પરખવો અઘરો છે, અકળ છે, પણ જ્યારે સંબંધો અને તમારી આજુબાજુ રહેલા વ્યક્તિઓ જ્યારે તમારી કપરી પરિસ્થિતિમાં જે સાથ આપે છે અને તમારે જે જોઈએ છે એવો સાથ આપે, ત્યારે જ એ સંબંધો અને વ્યક્તિઓ સાચા કહેવાય. સાચા ઇન અ સેન્સ કે તમને એ સંબંધો ઉપર ભરોસો છે, એ ખરેખર જીવનમાં ભરોસાને લાયક છે અને સાચો છે. કારણ કે ક્યાંયથી પણ પૈસા ખર્ચીને બદલો આપીને તો વળતર મળી જાય, પણ વાવેલા આંબાનું કેરીનું ફળ એ બીજી પેઢી કરતાં તમને પોતાને ચાખવા મળે એવું જો ક્યાંય થતું હોય તો તમારા વાવેલા સંબંધોમાં. લાગણીઓની હૂંફરૂપી પાણી જે તમે ત્યાં સિંચ્યું હોય છે એમાંથી ફૂલની ફોરમ તમને મળે છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે આ અસલી છે અને નકલી છે. એમાં સગા, સ્નેહીઓ અને સંબંધીઓ બધાની વાત આવી છે. કહ્યું ને કે તમારી પાસે આવીને કોઈ 50,000 આપી જાય એ ઘણીવાર મહત્વનું નથી હોતું, કારણ કે એ તો ખર્ચાઈ જશે, એ વપરાઈ જશે. પણ તમારી તકલીફમાં સાથ આપી જાય ભલે ને એ પાસે ન હોય, સહકાર આપી જાય ભલે ને એ સંબંધોના સહકારમાં માત્ર લાગણી હોય, હૂંફ હોય, વિશ્વાસ હોય અને વાતોનું એક નાનકડું પોટલું હોય કે જેમાં તમારી ખુશીઓની યાદો હોય. અને એટલે જ તો આવા સંબંધો ઓળખવા આ સુંદર મજાની વાર્તા મેં તમારી સાથે વહેંચી છે. ફરી આ વાર્તા જેવી જ કોઈ અનુભૂતિ તમને થઈ હોય તો તમારે મને મોકલી આપવાની છે. કેવી રીતે એ હું આ નાનકડા વિરામ પછી કહીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, આ હતી નકલી દોસ્ત ભંડારી સાહેબની સુંદર મજાની વાર્તા. નવચેતન સામયિકમાં જૂનના અંકમાં તે પ્રકાશિત થઈ છે. સમય અત્યારે એવો કપરો છે કે લોકો વાંચન નથી કરતા, અને વાંચન કરે તો પુસ્તકો ખરીદતા નથી, અને પુસ્તકો ખરીદે તો સામાયિક તો વળી બિલકુલ ક્યાંથી ખરીદવાના, કારણ કે સતત

આવતું એમાં સાહિત્યને વાંચવું અને વાંચ્યા પછી એ મનમાં વિચારોમાં ઘૂમે અને વિચાર બાદ એને બીજાને કહેવું એવા શ્રોતા પણ નથી મળતા. લોકો મોબાઈલની અંદર એટલા રચ્યા પચ્યા હોય કે કોઈ સુંદર ઘટના અથવા જીવનમાં સુંદર મજાનો કોઈ પ્રસંગ પણ બન્યો હોય તો એ પણ આપણે આપણા સ્નેહી અને મિત્રને વહેંચવા માટે સમયની રાહ જોવી પડે. અને ક્યારેક તો ઓલ લાઇન્સ ઓલ રૂટ્સ આર બિઝી એવો સંદેશો પણ મળે અને આપણે થાકી જઈએ છીએ. અને એક જ રૂમમાં કે એક જ ઘરમાં રહેતા લોકોને પણ પોતાની વાત કહેવા માટે સ્ટેટસ મૂકવા પડે ત્યારે ફરીથી સમય મળે ને ત્યારે આ સામયિકોને વાંચવા જોઈએ. હવે તો એના ડિજિટલ સ્વરૂપ પણ આવે છે, એટલે ભલે ને તમારા મોબાઈલમાં પણ તમે આ વાર્તાઓને વાંચશો તો ચોક્કસથી લાગણીઓના સંબંધો વહેંચવાનું મન થશે અને તમારી ને મારી લાગણી વચ્ચે પ્રતિભાવનો સંબંધ છે. એટલે તમારે તમારા રિસ્પોન્સીસ મને મોકલી આપવાના છે વોટ્સએપ કરીને 9512966888 પર. આ સાથે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ radiopalanpur@gmail.com કે પછી એક્સ પર તમે ટેક્સ્ટ મેસેજીસથી મોકલી શકો છો. આ સિવાય અમારી એન્ડ્રોઈડ ફોન માટે અને આઈફોન માટેની મોબાઈલ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો એમાં રહેલા કોમેન્ટ બોક્સમાં કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ તમે અમને સંદેશાઓ મોકલી શકો છો. તમારા પ્રતિભાવ એટલા જ મહત્વના છે. અમારી સાથે સતત જોડાયેલા રહો અને આ વાતને આવતા અઠવાડિયે એક નવા સ્વરૂપમાં માણીશું. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.